નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ ના 7મા અધ્યાય સુધી આપણે જોઈ રહ્યા છીએ. એક સરસ પ્રકરણ ચાલી રહ્યું છે જે આપણને સીધે સીધું સ્પર્શે છે. આપણે કોઈ મોટા અધ્યાત્મવાદી ન થઈએ, કોઈ મોટી જ્ઞાનની વાતો ન કરીએ, પણ આપણા સાંસારિક જીવનમાં પણ જે આપણે અનુભવી શકીએ એવી વાતો અહીંયા થઈ રહી છે. એમાં એમણે એમ કહ્યું કે મારી માયાથી આ માયા ત્રિગુણ

આત્મિકા છે, સત્વ રજસ તમસ આત્મિકા છે, એના વડે આખું જગત જેવું છે તેવું દેખાતું નથી. આખું જગત મારા વડે ઉત્પન્ન થયું છે, મત ઈશ્વરથી જ સર્જાયેલું છે, એટલે દરેક વસ્તુ છે એ ઈશ્વરનો અંશ છે, એમ જેમને પ્રતીતિ નથી થતી એવા બધા આપણે બધા. એમાંથી કેટલાક તો એવા છે કે જે માયાના દુષ્પ્રભાવમાં આવીને આસુરી વૃત્તિને કારણે નરાધમ પદ સુધી પહોંચી ગયા હોય, દુષ્કૃતિના દુષ્કર્મો કરવા સુધી પહોંચી ગયા હોય. પણ સામાન્ય માણસ એવો હોતો નથી, કારણ મેં તમને કહ્યું કે ઈશ્વરનો અંશ છે આ કરે, એ બધું જ એના જ વડે પ્રવૃત્ત થયેલું હોય તો એનો પ્રકાશ થોડો તો હોય ને, દરેકમાં હોય, જાગૃત ન થયો હોય એ વાત જુદી છે, પણ હોય તો એ પ્રકાશ જાગૃત થાય ને એ માણસ પોતે ઈશ્વરની ભક્તિ તરફ વળે. ભક્તિ એટલે ટીલા ટપકા નહીં, માળાઓ નહીં, ભક્તિ એટલે ઈશ્વરની આરાધના. જે રીતે આરાધના કરો તે રીતેની આરાધના. આ આરાધના કરનારા લોકો ચાર પ્રકારના હોય છે એમ અહીંયા કહે છે 16મા શ્લોકમાં. શું કહે છે? ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિનો અર્જુન. પેલા 15મામાં દુષ્કૃતિ ના કયા હતા, દુષ્કર્મો કરનારા, પણ કેટલાક ઉત્તમ કર્મ કરનારા, પેલા નરાધમો હતા તો અહીંયા નરોત્તમો, એવા લોકો ચતુર્વેદા ભજંતે માં જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. જે સુકૃતિ લોકો છે એટલે પેલા દુષ્ટ ભાવ વાળા નથી, આસુર ભાવથી દબાયેલા નથી, એમનામાં કંઈક દૈવી ભાવો છે, ઉત્તમ ભાવો છે, એમનામાં કોઈ પૂર્વજન્મના સંસ્કારો છે, એમની અંદર રહેલો જ્ઞાનનો પ્રકાશ ધીમે ધીમે ધીમે પ્રગટ થવા માંડ્યો છે, એવા જે લોકો છે તેવા લોકો મને સાધારણ રીતે સંસારમાં ચાર રીતે ભજે છે. એટલે ભક્તો ચાર પ્રકારના છે. કયા ચાર પ્રકારના છે? તો એક આર્ત, બે જિજ્ઞાસુ, ત્રણ અર્થાર્થી અને ચોથો જ્ઞાની. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ચાર પ્રકારના છે. પેલો પ્રકાર તો છે આર્ત, દુખી થઈ ગયો છે, ચારે બાજુથી પીડાય છે, દુખ પડ્યા જ કરે છે. એ વખતે એને થાય છે કે હે ભગવાન મારું શું થશે, હે ભગવાન મારો ઉદ્ધાર કર. આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે સુખે સાંભળે સોની અને દુખે સાંભળે રામ. આર્ત થઈ જાય છે, બે રીતે આર્ત થાય છે. પીડાથી આર્ત થાય છે, એને પીડા સહન નથી થતી માટે આર્ત થાય છે, અને આર્ત થાય તો એનામાં જિજ્ઞાસા પેદા થાય છે. આર્તો આર્તતા આવે છે, દીનતા આવે છે, દુઃખથી જ આવે એવું કશું નથી. જે ભગવત ભક્ત થયો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને જે ગોપીઓમાં હતી એવી આર્તતા દીનતા એનામાં આવે આવે, પીડાને કારણે જ આવે એવું કંઈ નહીં, ભક્તિને કારણે પણ આવે. પણ એ પ્રકાર છે, આ અર્થ છે, એનામાં દીનતા છે, આર્તતા પૂર્વક જે ઉમો સમાન દીન નહીં તો સમાન દાની એમ કહીને સુરદાસજી ભક્તિ કરે. આ અર્થ અને આના ક્રમમાં જે આપે છે એના કરતા આપણે ક્રમને બદલીએ છીએ. અર્થાર્થી બીજા પ્રકારનો જે ભક્ત છે એ કેવો છે? અર્થાર્થી. લગભગ આપણે બધા એમાં આવી જઈએ, અર્થ જેનો અર્થ છે તેવા કંઈ ને કંઈ જોઈએ છે. હે પ્રભુ મને આ, કોઈએ કહ્યું કે લક્ષ્મી પૈસા જોઈએ છે, શ્રી સૂક્તનો પાઠ કરો નિયમિત રીતે. તો શ્રી સૂક્તનો પાઠ કરવાનું પુણ્ય કર્મ કરે છે,
शेने माटे।

શ્રીને પ્રાપ્ત કરવાને માટે. નિયમપૂર્વક કર્મ કરે, વ્રત તપ કરે, પણ આ વ્રત તપ નિયમ આ બધું જ શેને માટે? તો કે કોઈ એક વસ્તુને પ્રાપ્ત કરવાને માટે, અર્થાર્થ.

જોઈએ છે, પદ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પુત્ર જોઈએ છે, જોઈએ છે. બધા પાયો તો કઈ ને કઈ જોઈએ છે, અર્થ કઈક અભિલષિત છે. આ અભિલાષા હોવાને કારણે એ ભક્તિ કરે છે. એટલે એની ભક્તિ કેવી છે? અર્થને લઈને છે, અર્થાર્થી છે, અર્થનો અર્થી, અર્થ જેનો અર્થી છે તે, વિદ્યા જેનો અર્થ છે તે વિદ્યાર્થી. આપણે કહીએ કે વિદ્યા મેળવવી છે સરસ મજાની, તો માતા સરસ્વતીની આરાધના કરો. માતા સરસ્વતીની આરાધના કરો શેને માટે? તો કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે. વિદ્યા શેને માટે? તો કે ધન પ્રાપ્ત કરવા માટે. ધન શેને માટે? તો કે સુખ પ્રાપ્ત કરવા માટે. કંઈક પ્રાપ્ત કરવા માટે થઈને ભક્તિ કરે છે સજ્જન છે. એટલે પેલા દુષ્કર્મો તરફ દોરાતો નથી, એટલા માટે એના માટે શબ્દ વાપરો સુકૃતિ ના. સજ્જનો ઉત્તમ પ્રકારના લોકો, એ લોકો ભક્તિ કરે, પણ કેવી રીતે કરે? તો કે એક તો છે એ પીડા બિચારો, એટલે એનાથી રામનું નામ નીકળી જાય, અથવા આર્ત થઈને કરે, દીન થઈને કરે. અને બીજો છે એ અર્થને મેળવવા માટે કરે, કંઈક પામવું છે માટે કરો, વ્રત કરો, જપ કરો, નિયમ કરો, એકટાણું કરો, ચાર દિવસના ઉપવાસ કરો, નવરાત્રિના નવ ઉપવાસ કરો, વ્રત જપ નિયમ એ રીતે પણ આરાધના કરે છે. ત્યારે આરાધના પાછળનો એનો હેતુ છે એ છે અર્થ. એટલે એ થયો અર્થાર્થી. તો એક પ્રકારનો અર્થ, બીજા પ્રકારનો થયો એ અર્થાર્થી. અર્થ જેનો અર્થ છે તે. ત્રીજા પ્રકારનો જિજ્ઞાસુ, એને જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, જિજ્ઞાસા છે, જાણવાની ઈચ્છા છે, કુતૂહલ છે. ઈશ્વર શું છે? પરમ તત્વ શું છે? આ દુનિયા શું છે? કસ્ત્વમ કોહમ કુતા આયાતઃ કાતે જનની કોતે તાતઃ, પ્રશ્નો છે એના મનમાં. અને એટલે એને શું કરવું છે? જ્ઞાન પ્રાપ્ત કરવું છે. હે પ્રભુ મને જ્ઞાન આપ. તો ત્રીજા પ્રકારનો ભક્ત છે એ કેવો છે? જિજ્ઞાસુ. એ જિજ્ઞાસા છે. અને જિજ્ઞાસા છે એટલે કુતૂહલ ને શાંત કરવા માટે, જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્નશીલ બને છે. ગુરુને શોધે છે, સદગુરુની શોધમાં આમથી તેમ ભટકે છે, સદગુરુના ચરણોનું સેવન કરે છે, પોતે થઈને વ્રત નિયમ કરવા માટે પોતાના વૈયક્તિક દૈહિક સુખોનો ત્યાગ કરે છે, કારણ કે જિજ્ઞાસુ છે. જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, તડપ છે. સ્વામી વિવેકાનંદની પાસે આ હતું. એટલે સ્વામી વિવેકાનંદને એમ લાગતું કે લોકો જ્ઞાનની જે વાતો કરે છે એ બધી વાતો એ ખાલી ઉપરછલ્લી છે. જેની પાસે જઈએ ને એ મોટી મોટી સરસ મજાની વાતો કરવા માંડે. એટલે નરેન્દ્ર એને પૂછે કે આ બધી વાતો સુફિયાણી જવા દો, હેવ યુ સીન ધ ગોડ, ભગવાનને જોયો છે? અને રામકૃષ્ણ પરમહંસ મળી ગયા. એમણે કહ્યું કે હા જોયો છે, તારી સાથે વાતો કરું છું, એમ એની સાથે વાતો કરું છું, મને બતાવશો? બતાવીશું. નદીના પાણીમાં ડૂબકી મરાવીને ડોકું પકડી રાખીને તડપવા માંડ્યો. પછી બહાર કાઢીને કે તને આવો તલસાટ પેદા થયો છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તો જ્ઞાન આપમેળે પ્રાપ્ત થશે. જિજ્ઞાસુ, તીવ્ર જિજ્ઞાસા જેની અંદર પેદા થાય, એ ત્રીજા પ્રકારનો ભક્ત થયો. અને ચોથો ભક્ત જે છે જ્ઞાની ચ, અને જ્ઞાની, અને જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે તેવો. જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે એને પરમ સત્ય સમજાઈ ગયું છે, એ ઈશ્વરની સાથે પોતાના

આત્માને જોડી શક્યો છે એ આત્મા અને પરમાત્માના ભેદને પામી ચૂક્યો છે. જે આ પામી ચૂક્યો છે તે જ્ઞાની છે, અને જ્યાં સુધી આ પામી ચૂક્યો નથી માત્ર માહિતી છે ત્યાં સુધી એ જિજ્ઞાસુ છે. તો વાત આ છે કે દુનિયામાં સત્પુરુષોની કમી નથી, એમની અંદર પણ કંઈક ઉત્તમ વસ્તુઓ પડેલી છે અને એ પણ પરમેશ્વરને ઈશ્વરને ભજે છે, જુદી જુદી રીતે ભજે છે. કેટલી રીતે ભજે છે અને અહીંયા વાત કરી, યાર તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ, અને એમાંથી આ ચારેમાંથી 17મા અધ્યાયમાં કહે છે કે એમાંથી શ્રેષ્ઠ કોણ? તેષામ જ્ઞાની નિત્ય યુક્તઃ એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સ ચ મમ પ્રિયઃ. આ ચાર પ્રકારના ભક્તોમાંથી જ્ઞાની જે છે એ વિશિષ્યતે, એ વિશેષ છે, મને વધારે ગમે છે, મારાથી વધારે નજીક છે ઈશ્વરથી, મારાથી એટલે ઈશ્વરથી, પરમેશ્વરથી વધારે નજીક છે. કોણ? જ્ઞાની. કેવો જ્ઞાની? ઇન્ફોર્મેશન જેની પાસે ખૂબ પડી છે તેને જ્ઞાની નહીં કહેવાય. નિત્ય યુક્ત, નિત્ય આત્મા અને પરમાત્મા જોડાયેલા હોય એવી પરિસ્થિતિમાં જીવતો હોય તે નિત્ય યુક્ત, નિત્ય યોગી, અને એમ હોય તો એક ભક્તિ, એક ભક્તિ, અનન્ય ભક્તિ એનામાં હોય, અનન્ય ભાવે ભજતો હોય, એનામાં બીજો કોઈ ભાવ જ ના હોય, એક સિવાય બીજું કંઈ છે જ નહીં, પરમેશ્વર સિવાય બીજું કોઈ તત્વ આ દુનિયાની અંદર નથી એ સમજતો હોય, એ પ્રમાણે વર્તતો હોય, એ પ્રમાણે એનો બધો વ્યવહાર હોય, તો એ નિત્ય યુક્ત અને તો એ સાચો જ્ઞાની. એક ભક્તિ, એકમાં જેની ભક્તિ છે એટલે એક જ તત્વને સ્વીકારતો હોય, સમગ્ર જગત એક તત્વ સિવાય બીજું કંઈ છે જ નહીં, એની અને પ્રતીતિ થઈ ગઈ છે, અને એટલા માટે એ નિત્ય યોગી છે, એ જ સાચો જ્ઞાની છે, અને એ સાચો જ્ઞાની છે માટે વિશિષ્યતે, માટે એ બીજાઓની અપેક્ષાએ વિશેષ છે, વિશિષ્યતે. તો કૃષ્ણ એમ કહે છે કે આ ચાર પ્રકારના ભક્તો કયા? આર્તો જિજ્ઞાસુ અર્થાર્થ જ્ઞાની છે, એની અંદરથી જ્ઞાની વિશિષ્યતે વિશેષ એટલા માટે છે કે એને યોગના માર્ગને સિદ્ધ કરી લીધો છે. નિત્ય યુક્ત, નિત્ય યુક્ત, અને એક ભક્તિ. આમ હોય એટલે પરિસ્થિતિ શું થાય? પ્રિયો હિ જ્ઞાનિનો ત્યર્થમ અહમ, હું એટલે પરમાત્મા ઈશ્વર એને અત્યર્થમ અત્યંત પ્રિય, એને એક જ તત્વ માટે પછી રહ્યું, ઈશ્વર પરત્વે એની પોતાની સંપૂર્ણ પોતાનું વ્યક્તિત્વ સમર્પિત થઈ ગયું. તો આ સમર્પિત થયેલું વ્યક્તિત્વ જે છે એ એમ જ કહે છે કે પ્રિય અહમ, ઈશ્વર છે એ જ, અને એમ થાય તો પછી સચમમ પ્રિય, અને એ મને પ્રિય થાય, બે એક જ થઈ જાય પછી, તો પછી બેની વચ્ચેના ભેદને અવકાશ રહેતો નથી. આ વાત બહુ સમજવા જેવી છે કે જ્ઞાની કેમ ગમે છે, તો કે એના પરમેશ્વર સાથેના ભેદનો એણે પોતે નાશ કરી દીધો છે, અભિન્નત્વને સિદ્ધ કર્યું છે, અભેદને પ્રાપ્ત કર્યો છે, અને એટલા માટે પ્રિયો હિ જ્ઞાનિનો ત્યર્થમ અહમ સચમમ પ્રિયઃ, એ મને પ્રિય છે. ઉદારા સર્વ એ

કરી વહી તે આ બધા જ રઠમા શ્લોકમાં આપણે છીએ. આ બધા જ એટલે આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની આ ચારે ચાર એમાંથી કોઈને દોષ આપવા જેવો નથી. ઉદાર સર્વ તે આ બધા તો સર્વ એવ એ તે આ બધા ચારે ચાર પ્રકારના ભક્તો ઉદાર એ બધા ઉદાર છે, શ્રેષ્ઠ છે એ હું માનું છું. જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ. પણ એમાંથી જે જ્ઞાની છે તે તો હું જ છું એવો મારો મત છે. જ્ઞાની તું આત્મૈવ આત્મા એવ અહમ હું અને આ જે જ્ઞાની છે એ બેની વચ્ચે ભેદ રહેતો નથી. આપણે અત્યાર સુધી જે વાતો કરી કે પેલા ગુણોને કારણે આવેલું અજ્ઞાનનું આવરણ રહ્યું જ નથી, એટલે જે સત્ય છે એની એને પ્રતીતિ થઈ ગઈ છે અને પ્રતીતિ છે એ છે કે આ બે એક જ છે, એમની વચ્ચે ભેદ જ નથી. પાણીમાં ઘડો ભરેલો મૂકેલો છે, ઘડો છે ત્યાં સુધી ઘડાનું પાણી અને બાકીનું પાણી એમ ભેદ પડે છે, પણ ઘડો ફૂટી ગયો તો પાણી પાણી એક જ છે. આ પાણી પાણી એક જ છે એની જ્યારે પ્રતીતિ થાય તે જ્ઞાની છે. તો કહે છે કે જ્ઞાની આત્મૈવ એટલે હું જ છું. આસ્તિતસ્વહિ યુક્તાત્મા મામેવ અનુત્તમં ગતિમ. એ મામ મને પ્રાપ્ત કરે છે, અનુત્તમા ગતિને પ્રાપ્ત કરે છે. અનુત્તમ ગતિ, અનુત્તમ ઉત્તમ અને અનુત્તમ. અનુત્તમ એટલે જેના કરતા ઉત્તમ બીજું કઈ છે નહીં તે, એટલે એના કરતા બીજી કોઈ ગતિ શ્રેષ્ઠ હોઈ શકે જ નહીં. આ એ જ પરમ ગતિ છે. પરમ ગતિને પ્રાપ્ત થાય છે, પરમ ગતિ સ્વરૂપ મને પ્રાપ્ત થાય છે એટલે ઈશ્વરને પ્રાપ્ત થાય છે. હવે મોક્ષની બીજી કોઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી, સંસારના બંધનોની બીજી કોઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી. ઈશ્વર સ્વરૂપ થઈ જાય માણસ ત્યારે એ જ્ઞાની, અને ઈશ્વર સ્વરૂપ થવું એટલે પોતાની પોતાની ઉપર રહેલા માયાના આવરણોને તોડી નાખવા. આ માયાના આવરણોને એણે તોડી નાખ્યા છે, એ આવરણો એના જતા રહ્યા છે, અને એટલે એને ઈશ્વર એટલે પરમાત્મા અને આત્મા વચ્ચેનો અભેદ સમજાઈ ગયો છે, તો એ મુક્ત છે, તો એને સંસારનું કોઈ બંધન છે જ નહીં. એટલા માટે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આ પરમ ગતિ એટલે ઉત્તમ ગતિ, એટલે ઈશ્વર, એટલે મોક્ષ, એટલે મુક્તિ, જે કંઈ આપણે કહેવું જોઈએ એ જ પરમાનંદ છે, એને પ્રાપ્ત કરે છે. તરત પ્રાપ્ત નથી થતું. બહુ નામ જન્મ નામંતે, જન્મ જન્માંતરોમાં આ ક્રિયા ચાલતી રહે છે. એક જન્મમાં બધું પતી જતું નથી, એક જન્મની અંદર જ માણસ શ્રેષ્ઠ બની જાય ને ઓ મજા આવી ગઈ, એક જન્મમાં ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ, તો કે એ શક્ય જ નથી. આગળ પણ આપણે જોયું છે, અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો કે યોગ કરતા કરતા માણસનું દેહાંત થઈ જાય તો શું, તો કે એ તો નહીં કલ્યાણ કર કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતી, એવું કહ્યું જ તું. એ જન્માંતરમાં આ પ્રાપ્ત કરે છે. એક જન્મની અંદર જેટલા કર્મો થયા, જેટલા સુધી પહોંચ્યા યોગ માર્ગ ઉપર, બીજા જન્મમાં એનાથી આગળ વધે છે. એમ કરતા કરતા કરતા બહુ નામ જન્મ નામંતે, અનેક જન્મો પછી, બહુ નામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, એ મને પહોંચે છે, મામ પ્રપદ્યતે મારે શરણે આવે છે. એ તો ઘણા જન્મો પછી, પેલા તો એના માયાના જે બંધનો છે એ તૂટે છે, એના કર્મના બંધનો તૂટે છે, એ ધીમે ધીમે ધીમે ધીમે બહાર આવતો જાય છે, અને બહાર આવતો જાય છે. એમ કરતા કરતા અનેક જન્મોની સાધના પછી એ મને પ્રાપ્ત કરે છે. મને પ્રાપ્ત કરે છે એટલે વાસુદેવ સર્વમિતિ, વાસુદેવ પરમાત્મા, ઈશ્વર, પરબ્રહ્મ, પરમેશ્વર, જે કંઈ કહો છો તમે. આજે પરમ તત્વ એ જ સર્વ કંઈ છે, અને સર્વ કંઈ જે છે

તે એ જ છે આ બે વસ્તુઓ, વાસુદેવ સર્વમિતિ, આ સર્વ છે એ વાસુદેવ છે, વાસુદેવ છે એટલે પરબ્રહ્મ છે, આ સર્વ જગતની અંદર જે કંઈ તમને જોવા મળે છે તે બધું જ ઈશ્વર સિવાય કંઈ નથી, અને ઈશ્વર આ બધાથી પર નથી. વાસુદેવ સર્વમિતિ આવું એને પ્રતીતિ થાય છે. જેને પ્રતીતિ થાય છે એ સુદુર્લભ, એવા લોકો રસ્તે રઝળતા મળતા નથી. સુદુર્લભ, દુર્લભ નહીં, સુદુર્લભ, અત્યંત દુર્લભ છે. આવા લોકો ક્યારેક યુગોમાં એકવાર, લખોમાં એકવાર, કોક વખત આપણને આવો માણસ મળી જાય કે જેને ખરેખર સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે ખરેખર જ્ઞાની છે, જે ખરેખર યોગી છે, જે આત્મા અને પરમાત્માના ભેદથી પર થઈ ચૂક્યો છે, જેના માટે પોતે જ પરમાત્મા છે અને પરમાત્મા એ જ પોતે છે, એવી ભાવનાઓ એના અંદર જાગૃત થઈ ચૂકી છે, એવો જે માણસ છે સમહાત્મા, એ મહાત્મા છે, એ મહાન આત્મા છે, અને એ સુદુર્લભ છે, એ સહેલાઈથી મળે એમ છે નહીં. બાકી બધા સત્કર્મો કરનારાઓ પણ સત્કર્મો તો કરે છે અને પરમેશ્વરના પદને પ્રાપ્ત કરતા નથી. આ પરમેશ્વરના પદને પ્રાપ્ત કરવાની ગતિ છે, પગથિયાઓ છે, એ પગથિયાઓને આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે આપણે બધા પણ પેલા આગળ કયા તેવા માયાના આવરણોથી ઢંકાયેલા હોઈએ છીએ. કોઈ તામસ કર્મો કરે, કોઈ રાજસ કર્મો કરે, કોઈ સાત્વિક કર્મો કરે, પણ કરે અને એની સાથેની ઈશ્વર સાથેની એકાત્મતાનો અનુભવ એને ન થાય. આવરણ તો છે જ છે, અને જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી માયા છે જ છે. આ માયા, મમ માયા દુરત્યાય ભાઈ, આ માયાને તરવી બહુ મુશ્કેલ છે. એવો કોક વીરલો ક્યારેક પ્રાપ્ત થાય કે જે આ માયાની અંદરથી બહાર નીકળી ગયો હોય અને માયામાંથી બહાર નીકળી ગયો હોય એ જ્ઞાની હોય. બાકી સત્પુરુષો અનેક રીતે મને ભજે છે અને એ ભજે છે, એ બધા શ્રેષ્ઠ છે, એમાંથી કોઈનો આપણે ઇનકાર કરવો નથી, કોઈ શ્રેષ્ઠ નથી એમ કહેવું નથી. આ બધા જ ભક્તો ઉદારા શ્રેષ્ઠ છે એમ તો આપણે કહ્યું, પણ સામાન્ય માણસ જે છે સજ્જન હોય તો પણ એનામાં શું હોય છે, કામય સ્તૈસ્તૈ ઋતક જ્ઞાન, જે તે કામનાઓ ઈચ્છાઓ એનાથી ઋતક જ્ઞાન, એનાથી એમનું જ્ઞાન ઢંકાયેલું છે, હરાયેલું છે. કામનાઓ છે, સારી પણ હોઈ શકે, મારે ભગવાનના દર્શન કરવા છે એવી પણ હોઈ શકે, મારે સત્કર્મો કરવા છે એવી પણ હોઈ શકે, મારે 100 યજ્ઞો કરવા છે એવી પણ હોઈ શકે, મારે ઉદારતાથી લોકોને દાન આપવું છે એવી પણ હોઈ શકે, પણ કામનાઓ આ પ્રકારની ઈચ્છાઓ એનાથી સત્કર્મો થાય, સહજ ભાવે થાય, કોઈ પણ પ્રકારના અહંકાર અને મમત્વ સિવાય થાય, એ પરિસ્થિતિએ એણે પહોંચવાનું છે. ઉત્તમ કાર્યો તો કરવાના જ છે, નથી કરવાના એમ નહીં, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ઉત્તમ કાર્યોની સાથે જોડાયેલા રહેવાનું છે. પણ એની અંદરનો જે અહંકાર છે, મારે કરવું છે, હું કરું અથવા મેં કર્યું, એ પ્રકારનો ભાવ નીકળી જાય અને કામ પાછા થતા રહે સરસમાં સરસ રીતે. પણ ભાવના એ થાય સારું કામ કરવા માટે, પણ કામઈ, કામનાઓ તો છે, ઈચ્છાઓ તો છે, તૈહી તૈહી કામઈ, જે તે કામનાઓથી જેનું ઋતક જ્ઞાન, જેનું જ્ઞાન હરાઈ ગયું છે, તે પ્રપદ્યંતે અન્ય દેવતા, તે જુદા જુદા દેવતાઓની ભક્તિ ભજન પૂજન કરે છે, જુદી જુદી રીતે ભજન પૂજન કરે છે. મેં આપણે હમણાં જ જોયું આગળના પેલામાં, શ્રી જોઈએ છે તો લક્ષ્મી યજ્ઞ કરો, નાના નાના વ્રત કરો, નાની નાની પૂજાઓ કરો, તમ તમ નિયમમાં સ્થાય, તેના તેના નિયમો હોય એનું પાલન કરો, વ્રતોનું પાલન કરો, તમ તમ નિયમમાં સ્થાય, તે નિયમ પ્રમાણે સત્યનારાયણની કથા કરવાની છે, સવારથી સાંજ સુધી ભૂખ્યા રહો, નિયમમાં સ્થાય.

0: નિયમમાં રહીને તે તે નિયમોનું પાલન કરીને નવરાત્રિ કરી છે. નિરાશી અસન કર્યા સિવાય, ભોજન કર્યા સિવાય રહો, નિરાહાર રહો અને માતાનું પૂજન કરો, કામના છે. એટલા માટે પ્રકૃત્યા નિયતા સ્વયા, એ લોકો પોતાની પ્રકૃતિના નિયંત્રણમાં છે, પોતાના સ્વભાવના નિયમનમાં છે, સ્વભાવથી નિયંત્રિત છે. 20મા શ્લોકમાં ત્યાં સુધી કહ્યું કે શ્રેષ્ઠ લોકો છે, અનેક પ્રકારની કામનાઓને કારણે સારા કરતા હોય તો પણ જે તે દેવતાઓનું પૂજન અર્ચન ભક્તિ ભાવ આ બધું કરતા હોય છે ત્યારે તે પોતપોતાની પ્રકૃતિથી નિયમમાં રહે છે, પ્રકૃતિના નિયમનમાં છે, પ્રકૃતિ એમના નિયમનમાં નથી. સ્વભાવ જે છે એ તમને નિયંત્રિત કરે છે. સારો સ્વભાવ છે, સારા કામોમાં નિયંત્રિત કરે છે. ખરાબ સ્વભાવ છે, ખરાબ કામોમાં નિયંત્રિત કરે છે. પણ એ પ્રમાણે નિયંત્રિત કરે છે, એ પોતપોતાની પ્રકૃતિ એનું નિયમન કરે છે, એનું નિયંત્રણ કરે છે. આ વાત અહીંયા કહી છે. દેવોને ભજવા ખોટું છે એ વાત નથી કહી, પણ કેવી રીતે થાય છે એ વાત કહી છે. એ આપણે અત્યારે 7મા અધ્યાયના 20મા શ્લોકમાં જોયું છે. હજી આવા લોકોની ગતિ અને પરમાનંદને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરનારની ગતિ કેવી રીતે જુદી પડશે તે આગળ આપણને કહેવાના છે. એટલે હવે પછી જ્યારે આપણે મળીશું 7મા અધ્યાયના 21મા શ્લોકથી આગળ ચાલવાનું રહેશે, ત્યાં સુધી આપણે જે કંઈ જોયું છે તેનું ચિંતન મનન કરીએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.
2: બાલવાણી, બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન, હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ. બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोटर तो अटकी गई, बंद पड़ी गई। बोलो हवे, गाड़ी बंद पड़े तो शू करवू? क्यारेक तमारा घरे हूँ बनतु हशे ने? तमारा पप्पाए कीधु हशे के आजे हूँ तमने फरवा लई जाइश? तमे बधा सरस मजाना तैयार थईने बेसी जाओ अने राह जुओ के पप्पा क्यारे फरवा लई जाय, क्यारे फरवा लई जाय। પણ થાય શું, ગાડી ઉપડે, સરસ મજાનું લંચ બોક્સ ભર્યું હોય, આવા સરસ મજાના મિત્રો હોય, પણ ગાડી તો એ ચાલીને અટકી। શું કરીએ હવે, ગાડી અટકી ગઈ
1: તો હવે અહીંયાથી બેન આપણે ધક્કા મારવા પડશે ગાડીને।
0: હા ભાઈ હેલી બેન, મારો ધક્કા,
1: પણ હું તો એક જ શરતે ધક્કા મારીશ, જો બાળકો મને સાથે ધક્કા મારાવે તો।
0: આ બાળકો તો તૈયાર જ છે,
1: તૈયાર છો ને બધા ધક્કા મારવા?

0: કર્યા, ધીરે ધીરે ગાડી આગળ ચાલી. તો મિત્રો, તમને ખબર છે કયા કયા પ્રકારની ગાડીઓ હોય? કોમેન્ટ બોક્સમાં લખી મોકલો. એક ગાડી તો મોટર ગાડી આવી ગઈ, બીજી કઈ કઈ ગાડીઓના નામ યાદ છે ચોક્કસ લખજો. અને હેલીબેન, મને એવું લાગે છે કે બીજા પ્રકારની કોઈ ગાડીઓ હોય તો શકે, આ બાળકોને આવડતી તો હશે.
1: ના, કોમેન્ટ્સમાં આવી ગયું છે.
0: શું વાત કરો?
1: હા, બાળકોએ લખ્યું છે કે સસલાની ગાડી.
0: ઓહો, સસલા અને વળી ગાડી.
1: હા હા, સસલાની ગાડી.

ભાઈ ક્યાં ગઈ ખબર છે? પરીઓના દેશમાં લઈ ગઈએ તો. આપણા એક બાળ દોસ્ત લખે છે કે બાબા ગાડી પણ હોય અને ઘોડા ગાડી પણ હોય. બાબા ગાડીમાં તો નાના નાના બાળકો ક્યાંય ને ક્યાંય ફરવા નીકળે. એક એવી સરસ મજાની બાબા ગાડીમાં આપણે પણ જઈએ. શબ્દો છે, હું તો રાતલડી બનીને બહાર ભમવા ચાલી. બરાબર, હવે એ બાબા ગાડીમાં કોણ બેસે છે એ તો તમારે ગીતમાં જ જોવું પડે.

0: પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
0: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
2: આપણે સાંભળી રહ્યા હતા તત્વમસી. બીજા એપિસોડમાં તમારું સ્વાગત છે. નર્મદેહર, પાછળના કમ્પાર્ટમેન્ટમાંથી કોઈનો અવાજ આવ્યો અને હું જાગી ગયો. ટ્રેન કોઈ લાંબા પુલ પરથી પસાર થતી લાગી. નર્મદેહર, બીજા 2-3 જણ પણ બોલ્યા. મને આ રીતે ટ્રેનમાં બૂમો પાડતા માણસો પર ચીડ ચડી. ત્યાં મારી સામેની બર્થ પર સૂતેલા માજી અડધા ઊભા થઈને બારી ખોલવાનો પ્રયત્ન કરવા માંડ્યા. ટ્રેન પુલની મધ્યમાં આવી ગઈ હતી. મને કોણ જાણે શું સૂજ્યું તે મેં બર્થ પરથી ઉતરીને પેલા માજીને બારી ખોલી આપી. તે માજીએ બારી બહાર સિક્કો ફેંક્યો, નદીને હાથ જોડ્યા અને મારો આભાર માન્યા વગર, બારી બંધ કર્યા વગર જ પાછા સૂવા માંડ્યા. મને ચીડ ચડી. મેં મારી બર્થ પર પડેલા બિસ્કીટના ખાલી ખોખાનો ડૂચો વાળીને માજી જોઈ શકે તે રીતે નદીમાં ફેંક્યું અને વ્યંગમાં બોલ્યો, નર્મદેહર. મને હતું કે પેલા માજી ચીડાશે, પણ તે તો મારી સામે જોઈને મલક્યા અને નાના બાળકને કહેતા હોય તેમ કહે, હવે સુઈ જા બેટા અને સાંભળ, બારી તો ઉગાડી રાખીએ જ સારું. તમે સાંભળી રહ્યા છો તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેં બારી બહાર જોયું. શુદ્ધ ધવલ ચાંદનીમાં અખૂટ જળ ભર્યું નદીનો પટ પૂરો થવામાં હતો. પાસે આવી રહેલા સ્ટેશનના અને પાસે વસેલા નગરના દીવા નદીમાં પ્રતિબિંબિત થતા હતા. અચાનક મને યાદ આવ્યું કે આ નદીને મેં અગાઉ જોઈ છે. હા, નાનો હતો અને કચ્છ ગયેલો ત્યારે. તે વખતે અમે આ પુલ પરથી દિવસના ભાગે પસાર થયેલા. ટ્રેનનો ડબ્બો અત્યારે છે તેના કરતાં જુદો હતો. હું નાની માના પડખામાં ભરાઈને બારીમાંથી નદીને તાકી રહ્યો હતો. હું લગભગ સંમોહિત થઈને નીચે વહેતી નદીને જોતો હતો. ને મારા નાનીએ આ સામે સૂતેલા માજીની જેમ જ પોટલીમાંથી સિક્કો કાઢી નદીમાં ફેંકતા કહેલું, હે નર્મદામાં, મારા ભાણિયાની રક્ષા કરજે. પૈસાને પાણીમાં ફેંકી દેતી પ્રજા જગતમાં અન્યત્ર હશે કે નહીં તે મને ખબર નથી. કદાચ લુસી જાણતી હોય. અડધી દુનિયા ફરવામાં ક્યાંય તો તેણે આવું જોયું હશે. લુસી યાદ આવતા જ મને ઘેરી ઉદાસીની લાગણી થઈ. મને નવાઈ લાગી. મારી માન્યતા પ્રમાણે મને આવું કશું થવું જોઈતું ન હતું. લુસીએ આપેલી વિંટીને સ્પર્શીને ક્યાંય સુધી તેને યાદ કરતો રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

માં કેટલાક પ્રવાસીઓ હજુ સૂતા હતા. મારી બર્થની ઉપરની બર્થવાળું પ્રવાસી ઊઠીને માજીવાળી બર્થ પર કપડું પાથરીને નમાજ અદા કરતો હતો. માજી એક છેડે બેસીને માળા ફેરવતા હતા. એક જ બર્થ પર સામસામે છેડે બેસીને બે જુદા જુદા ધર્મના માણસો પોતપોતાની પ્રાર્થના કરે છે. હમણાં તે પૂરું થશે, પછી તે બંને વાતોએ વળગશે. તે સમયે પણ અત્યારે દેખાય છે તેવો જ ભેદ ભાષા પરથી સ્પષ્ટ દેખી શકાશે. જુદા ધર્મો, જુદી ભાષા, અલગ રીત રિવાજો, સાવ ભિન્ન અવસ્થામાં ઉછેર, છતાં કોણ જાણે કેમ આ બંને જણામાં કંઈક સામ્ય હોવાનો આભાસ મને થાય છે. એ શું છે તે હું કલ્પી ન શક્યો. મારું સંશોધક અને વિશ્લેષક મન રહીને તે બંનેની ક્રિયાઓની નોંધ લેતું રહ્યું. નીચે ઉતરીને મેં મારી ચાદર સંકેલી, બર્થ નમાવી અને હાથમાં ધોઈને પાછો ફર્યો ત્યાં સુધીમાં પેલા બેઉ જણાની ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી. પેલા માજીએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો, ડબ્બાના ઢાંકણ પર ઢેબરા મૂકી મારી સામે ધર્યા. લે ભાઈ, નાસ્તો કર. આવો વાસી ખોરાક તેમણે ગંદા હાથે મને ધર્યો તે મને ગમ્યું નહીં. મેં જરા અણગમો દેખાડીને માથું ધૂણાવ્યું અને કહ્યું, ના. આગળ શું થયું એ આપણે જાણીશું નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વહુને લેવા જાય છે? માજીએ પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો તત્વમસી. વહુને લેવા જાય છે? માજીએ પૂછ્યું. કે પિયર મૂકીને આવે છે. અચાનક મને ધક્કો લાગ્યો. રાત્રે સૂઈ જતી વખતે યાદ આવેલી લુસી હજી પણ મારા મોં પર વાંચી શકાય, અને તે પણ એક સાવ અભણ ડોસી. પળ બે પળમાં પારખી જાય તે મારા કૌશલ્યનું, મારી તાલીમનું અને સમગ્ર માનવ સંસાધન વિકાસ કાર્યક્રમનું અપમાન હોય તેવું મને લાગ્યું. મેં કંઈ જવાબ ન આપ્યો. માજીએ પણ આગળ કંઈ પૂછ્યું નહીં. તે પોતાનો નાસ્તો કરવામાં પડ્યા. પેલા નમાજીએ પણ તેને ઢેબરા આપ્યા. તે બિરદારે લીધા અને પ્રેમપૂર્વક ખાધા. થોડી વારે બંને વાતોએ વળગ્યા. ભોપાલ ક્યારે આવશે? માંડીને મક્કા મદીના ચારધામ યાત્રા, અમારું કુરાન અને અમારા શાસ્ત્રો ગીતા રામાયણ બધું જ તેમની વાતોમાં આવતું ગયું. પોતપોતાનું કુટુંબ કબીલાની બધી જ તારીખ પણ બેઉ જણાએ સામસામે ઉખેડી. જાણે વર્ષોથી સાથે રહેતા હોય એમ એ થોડા સમયના સહપ્રવાસીઓની વાતો ચાલતી રહી. ફરીથી મને વિચાર આવ્યો, આટ આટલી ભિન્નતાઓ વચ્ચે પણ આ પ્રજા સી રીતે નિરાંતે જીવે જાય છે? અનેક પ્રશ્નો, ઝઘડાઓ, અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આ દેશ હજારો વર્ષોથી એક અને અખંડ ટકી રહ્યો છે. શું છે આનું રહસ્ય? એવું શું છે જ્યાં મનુષ્યને એક પ્રજા તરીકે ટકાવી રાખે છે? અને મનમાંથી જવાબ આવે છે, જે હોય તે. એ શોધવાનું કામ મારું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત તત્વમસી.

માનવ મનની એક વિચિત્રતા છે કે તે કંઈક ન વિચારવાનું નક્કી કરે તે જ વાત તો વિચાર તેનો પીછો પકડે છે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત તત્વમસી. આ કામ મારું નથી એવું કહેવાની ટેવ મારા માનવ સંસાધન વિકાસના અભ્યાસો અને કાર્યક્રમોની નિપત છે, પણ ના પાડ્યા પછી પણ ન કરવા ઈચ્છેલા કામોનો વિચાર હું છોડી શકતો નથી. હજી મારામાં આટલી કચાશ કેમ તે પણ હું સમજી શકતો નથી. અહીં આવા નીકળ્યો તેની આગલી રાતે મેં જીમીને આ શબ્દો કહેલા, તેની વાતોને તથા તેની રાણી ગુફાને ભૂલી જવાનું નક્કી કરેલું. છતાં અત્યારે આ કામ મારું નથી એ વિચાર આવતા સાથે જ મને જીમીનો પડી ગયેલો ચહેરો યાદ આવી જાય છે. તે મૂર્ખની જેમ મારી પાસે માંગવા આવ્યો હોય અને મેં શક્તિશાળી સમ્રાટની જેમ તેને ના પાડી દીધી હોય તેવો કંઈક વિજય ભાવ મને ત્યારે થયેલો. તે રાત્રે હું મારો સામાન ગણીને યાદી બનાવતો હતો અને બારણે ટકુરા થયા. મેં દરવાજો ખોલ્યો તો બહાર વરસતા બરફમાં રૂંછાદાર ફર પહેરીને જીમી ઊભેલો દેખાયો. મેં તેને અંદર લઈને દરવાજો બંધ કર્યો. તું તારા વતનમાં પરત જવાનો કે? હું જીમીને બેસવાનું કહું ત્યાર પહેલાં તો તે બોલવા માંડ્યું. મેં તેના તરફ ખુરશી ધકેલી તેને બેસવાનો ઇશારો કરતાં કહ્યું, હા એમ જ છે, કાલે હું નીકળું છું. જીમી કંઈ બોલ્યો નહીં. તે કંઈક કહેવા આવ્યો હોય અને કહી ન શકતો હોય તેવું મને લાગ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

મેં કોફી બનાવવા બાઉલની સ્વિચ ચાલુ કરી અને બીજી ખુરશી ખેંચીને તેની સામે બેઠું. તારે કંઈ કામ છે? મેં જીમીને પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જીમીએ થોડી વાર વિચાર કર્યો પછી પૂછ્યું, તો ત્યાં જંગલોમાં રખડવાના છે ખરું, આદિવાસીઓની વિગત મેળવવા? એનાથી સહેજ જુદું. મેં તૈયાર થયેલી કોફી પ્યાલામાં ભરતા જવાબ આપ્યો, જંગલ જ હશે તેની મને ખાતરી નથી. હું જ્યાં રહેવાનું છું તે જગ્યાનું નામ આદિવાસી કલ્યાણ કેન્દ્ર છે, કદાચ તે કોઈ નાના શહેરમાં પણ હોય. મેં કોફીનો પ્યાલો જીમીના હાથમાં આપ્યો અને આગળ કહ્યું, અને આદિવાસીઓની વિગત મેળવવાથી જરા જુદા પ્રકારનું કામ હું કરવાનો છું. હું ત્યાં શિક્ષક તરીકે રહેવા માંગુ છું. આપણા ડેટા કલેક્શન જેવું મિકેનિકલ એક કામ નહીં હોય. નવાઈ ભર્યું જીમી કોફી પીતા બોલ્યું, પછી ફરી મૌન રહીને મારી સામે હસ્યો. તે પોતાની વાત કહી શકે તે માટે મૌન રહીને મેં તેની સામે જોયા કર્યું. થોડી પળો પછી કોફીનો છેલ્લો ઘૂંટ લઈને પ્યાલો બાજુના ટેબલ પર મૂકતા જીમી બોલ્યો, કદાચ તને મારી વાત વિચિત્ર લાગશે, પણ મારે તને કહેવી જ પડે તેમ છે. ભલે કહેને, મેં જવાબ આપ્યો. પોતાના બંને હાથના આંગળા ભેગા કરીને જીમી જાણે લાંબી કથા કહેવાનું હોય તેવી અદાથી બોલ્યો, આજથી 150થી વધારે વર્ષો પહેલાંની આ વાત. અમારા પરદાદા તે વખતે ભારતમાં હતા. તે વખતે ત્યાં બ્રિટિશ હુકુમત હતી અને સરકાર જંગલોમાં રસ્તા બાંધવા સર્વે કરાવતી. આવા એક સર્વેના કામમાં મારા દાદા હતા. મેં હોંકારો ભર્યો. આગળ શું થાય છે એ હું જણાવીશ. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર આરજી અંજલિની સાથે.

મેં હોંકારો ભણ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ બધું મારા દાદાની જૂની ડાયરીમાં તૂટક તૂટક લખેલું મેં વાંચ્યું છે. જીમી મારી સામે નજર નોંધતા આગળ બોલ્યો, એક વખત સર્વેનું કામ કરતા કરતા મારા દાદા જંગલમાં ભૂલા પડી ગયેલા અને કોઈ રાની ગુફા નામના સ્થળે જઈ ચડેલા. જીમી, મેં વચ્ચે કહ્યું, તે દેશમાં રાની કે રાણી ખૂબ લોકપ્રિય શબ્દ છે અને આવા નામની જગ્યા કે ગુફાઓ ગમે ત્યાં મળી આવે એમ હશે, જીમીએ નિરાશા થયા વગર કહ્યું. પણ આ ગુફા ઘણી મોટી છે, ગાઢા જંગલો વચ્ચે નાનકડી નદીમાં ચાલીને ત્યાં જવાય છે. મારા દાદા ત્યાં ગયા ત્યારે ગુફામાં નાના સાહેબ નામે એક વિદ્રોહી જાહેર થયેલા સરદારને મળેલા અને તેમનો અઢળક ખજાનો મારા દાદાએ નરી આંખે જોયેલો. એક મિનિટ જીમી, મેં વચ્ચે કહ્યું, તો 1857ના વિપ્લવ સમયની વાત કરે છે? કદાચ એમ જ હશે, મને પૂરી નથી ખબર. જીમીએ બંને હાથ છૂટા પાડીને અજ્ઞાન દર્શાવ્યું. પણ બ્રિટિશ લશ્કર તે સરદારની શોધમાં હતું. મારા પરદાદાને બ્રિટિશર માનીને જ એ નાના સાહેબના માણસો પકડી ગયેલા અને તેમને આ રાણી ગુફામાં રાખેલા. તેમને મારા દાદાને મારી નાખ્યા હોત, પણ કોણ જાણે કેમ તે નાના સાહેબે મારા દાદા લશ્કરના માણસ કે જાસૂસ નથી તેવી વાત માની લીધી અને આંખે પાંટા બાંધીને દાદાની સર્વે છાવણી સુધી મૂકી ગયેલા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

જીમી ધૂની માણસ હતું તે મને ખબર હતી, પણ રાત્રે સૂવાના સમયે ધૂની માણસોની ધૂન ચરમસીમાએ હોતી હશે તેવો અનુભવ મને પહેલી વખત થયો હતો. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી રેડિયો પાલનપુર પર. જીમી, નાના સાહેબે તો અજ્ઞાત વિશે ઘણા સ્થળોએ રહેલા. મેં વિપ્લવનો ઇતિહાસ થોડો ઘણો વાંચ્યો છે એટલે મને ખબર છે, મેં કહ્યું. હા, પણ એ છેલ્લે આ સ્થળે જ હતા અને તેમનો પેલો અઢળક ખજાનો પણ ત્યાં હતો. મારા દાદાની ડાયરીમાં બધું લખ્યું છે. જો જીમી, મેં અવાજ જરા રૂક્ષ કરીને કહ્યું, ખજાનો મેળવવાની વાત ભૂલી જા. હું જંગલોમાં રહેવાનો હોઈશ તો પણ આ કામ મારું નથી. એવું નથી, ના એવું નથી, જીમી માથો ધુણાવતા બોલી ઉઠ્યો. મારા દાદા ત્યાં હતા એ પૂરતો જ મને એ સ્થળમાં રસ છે. તું વિચાર, મારા દાદાએ લખેલી વાત સાવ સાચી છે તે જાણીને મને કેટલો ગર્વ થશે. મારા માટે આ જાણવું કેટલું મહત્વનું છે એની કલ્પના તું નહીં કરી શકે. તે હોઈ શકે, મેં જવાબ આપેલો, પણ મને નથી લાગતું કે હું તને કંઈ મદદ કરી શકું. જંગલોમાં ગુફા શોધવાનું કામ મારું નથી. જે કામ હું કરવાનો જ નથી તેને માટે તને ખોટું આશ્વાસન આપવું તેવું હું નહીં કરું. ભલે, જીમી જરા નિરાશ વદને ઊભા થતા બોલ્યો, પણ તું મને ખોટો ન સમજ. તું તે ગુફા શોધે તેવું પણ હું નહીં કહું. અનાયાસી તને જો જાણ થાય કે આવું કોઈ સ્થળ છે અને નાના સાહેબ ખરેખર ત્યાં રહેલા તો તરત મને જણાવજે કે એ સ્થળ છે. બીજું કશું જ ન જણાવીશ. બસ તે ગુફા છે એટલું સત્ય જાણવું જ મારા માટે પૂરતું છે, કહીને તે ગયો. તેની પાછળ દરવાજો બંધ કરવા સાથે જ હું તેની આખી વાત અને રાણી ગુફાની દંતકથાની ભૂલી જવાનો નિર્ણય કરીને મારું સામાન તૈયાર કરવા માંડ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં હું તમને અહીંયા જ મળીશ. આપણી આ વાત ચાલુ રાખીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, આરજે અંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હલો પાદરપુર, નમસ્કાર. હું ફરીથી તમારી સમક્ષ પ્રસ્તુત છું, આપનો ફેવરેટ અને જે તમને વધારે ગમી રહ્યો છે એ શો લઈને. હાજી, સુધા મૂર્તિની નવલકથા ડોલર વહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ તમે મારા એટલે કે આરજી ERના સ્વરમાં સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલન. શ્રોતા મિત્રો, ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે કિશનને ત્યાં શ્યામ પહોંચી જાય છે અને વલસાડમાં એ એને લેવા આવ્યું છે. ટ્રેન પ્લેટફોર્મ પરથી છૂટે છે અને પછી બંને જ્યારે બહાર આવે છે ત્યારે ત્યાં પહોંચવાની બસ નીકળી ચૂકી હતી અને શ્યામને તે જુએ છે કે તે રિક્ષાવાળા સાથે ભાવતાલ કરી રહ્યો છે. શ્યામે સૂચવ્યું, હે કિશન, આપણે ટાંગો લઈએ તો કેવું? અને થોડી જ વારમાં તેઓ એક ટાંગામાં સવાર પણ થઈ ગયા. આસપાસના ઉંઘરેટા વલસાડ ગામ તરફ શ્યામ વિસ્મયથી જોવા લાગ્યો. જ્યારે ટાંગો કિશનના ઘરે પહોંચ્યો ને ત્યારે તરત જ શાંતા કાકી શ્યામને મળવા દોડી આવ્યા. આવ આવ શ્યામ, કેવી રહી મુસાફરી? કાકી, મુસાફરી તો ઘણી સારી રહી. પછી જ્યારે બંને જણા ચા, ફાફડા અને ગાંઠિયાના નાસ્તાની જયાફત ઉડાવી રહ્યા હતા ત્યારે કિશને કહ્યું કે તેણે આજના દિવસને માટે રજા લીધી હતી. હું તને આજે વલસાડની સેર કરાવીશ, કિશને કહ્યું હતું. નાના કિશન, એના કરતા મારે માટે રહેવાનું કંઈક શોધીએ, ચાલ એ જ કરીએ, શ્યામે જવાબ આપ્યો હતો. ખરેખર કેટલા દિવસો સુધી તમે જ્યારે નોકરી માટે ગયા હોય ત્યારે મહેમાન તરીકે રહી શકો, તમારે તમારા વિશે પણ વિચાર કરવો જોઈએ અને એ વિચાર સાથે જ આ વાત શ્યામે રજૂ કરી હતી. પછી શું થયું તે આખી વાતને માણીશું આ ગીત પછી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: लेशो તું મારા ઘરે ન રહેશો કે? કહેવા શું માંગે છે? શ્યામે વિસ્મયતાથી આ સવાલ પૂછ્યો. આમ જો આ કંઈ થોડા દિવસનો પ્રશ્ન નથી. જ્યાં સુધી હું અહીં નોકરી કરીશ ત્યાં સુધી તો મારે અહીં રહેવું પડશે, ખરું? જો કે હું કંઈ વલસાડ કાયમ માટે નથી રહેવા. શ્યામનો અવાજ ધીરો પડી ગયો. હજી હમણાં તો આવ્યો ને ત્યાં પાછા જતા રહેવાની વાત કરે છે. જીવનમાં આવા સવાલ અને આવા પડાવો તો આવતા રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત ડોલર વો નવલકથાનો ગુજરાતી અનુવાદ. ના ના, એમ નહીં, પણ આ શહેર કંઈ મારું પોતાનું નથી ને. મારા કોઈ બહુ સગાઓ પણ અહીંયા નથી. હું વલસાડ એટલા માટે જ આવ્યો કે મને પહેલી વારની જે નોકરી મળી તે મારે નકારવી નહોતી. આમ તો અમદાવાદમાં 2-3 ઠેકાણે હું ઇન્ટરવ્યુ આપીને જ આવ્યો છું. જે કંઈ હોય તે છેવટે તો હું પાછો અમદાવાદ જ જઈશ. સારું સારું, હું 2-3 જણને વાત કરી રાખું છું. અહીં ઘર મેળવવું અઘરું નથી, ખાસ કરીને તારા જેવા કુવારા છોકરા માટે એક નાનું ઘર કે પછી એક ઓરડો હોય તો પણ થઈ રહે, ખરું ને? એ આખો દિવસ તેમણે આસપાસના સ્થળો જોવામાં વિતાવ્યો અને ત્યાં અતુલનો વિસ્તાર જોયો, કોલેજ જોઈ અને મંદિરનું સંકુલ પણ જોયું. શ્યામ, વલસાડ સાથે મારે તો એક ગાઢ સંબંધ બંધાઈ ગયો છે, કિશન વિચાર કરતો હોય એમ બોલ્યો. અને શ્યામે જવાબ આપે એ પહેલા જ ફરીથી બોલ્યો, હું અહીં જ ભણ્યો અને મારા મિત્રો પણ અહીંયા જ રહે છે. કહે છે ને કે તમારું વતન ગમે ત્યાં હોય, પણ તમારો ઉછેર જો કોઈ એવી જગ્યાએ એટલે કે વતન સિવાયની જગ્યામાં થયો હોય તો એ પણ તમારું પોતાનું વતન જેટલું પોતિકું બની જાય છે. આવું જ કંઈક કિશન માટે હતું, પણ શ્યામ માટે નહીં. પછી શું વાત થાય છે એ પણ માણીશું આપણે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: Thank you.

હું વલસાડ છોડીને બીજે જાઉં ને તો હું ગુંગળાઈ જ મળું. કિશને આ વાત કરી. જવાબ આપ્યો શ્યામે. હું સમજી શકું છું, શ્યામ કહે છે, અને સાથે એણે સ્વીકાર કરતા કહે છે, વલસાડ તો જાણે વર્ષાની ઋતુના બગીચા જેવું રમ્ય હતું. અનેક રંગના ફૂલો અહીં ઠેર ઠેર દેખાતા હતા. લાલ રંગની માટી પણ જાણે તેના પર ચાલનારા પગ અને પગર

સાથે અતૂટ બંધન જ બાંધી લેતી હતી. પરંતુ ગમે તેટલું જાદુઈ અસરનું આ કામ કેમ ન હોય, તે કદી અમદાવાદના જેવું સ્થાન એ મારા હૃદયમાં તો નહીં લે. વલસાડ એક મીઠી અને મોહક છોકરી જેવું હતું, જ્યારે અમદાવાદ તો જાણે વિષ્ણુના મોહિની સ્વરૂપની માદકતા ધરાવતી સ્ત્રી જેવું. ત્રીજે દિવસે શાંતા કાકીએ કિશનને કહ્યું, તારો મિત્ર વિજય આવ્યો હતો, તેણે મને કહ્યું કે ભીમા દેસાઈનું ઘર ખાલી છે, તું ત્યાં જઈને એકવાર જોઈ તો આવ. શ્યામ અને કિશન હવે ત્યાં ઘર જોવા નીકળ્યા. થોડા ઊંચાણવાળા ભાગમાં આ ભીમા દેસાઈનું ઘર હતું. એક મોટા પ્લોટ અને વાડીથી વીંટળાયેલા મેદાનની વચ્ચે જ લાલ તળિયાવાળો જૂનો બંગલો હતો. તેની આસપાસ મોટા અને લીલાછમ બગીચો પણ વિસ્તરેલો હતો, જેમાં કેરી, કેળા અને ચીકુ જેવા વૃક્ષો હતા. દરેક જાતના રંગીન ફૂલો પણ ત્યાં દેખાયા. પીળો ચંપો, સફેદ ચંપો, ડડેલિયા, પારિજાત અને દુર્લભ એવું બકુલનું વૃક્ષ પણ હતું. એક સ્વર્ગ જ જોઈ લો ને. અને આ સુંદર મજાનું ઘર જોઈને શ્યામને અને કિશન બંનેને એક અલગ ભાવ ઉત્પન્ન થયો. પછી શું થયું, શ્યામે ખરેખર તે ઘર રાખી લીધું કે નહીં, આ તમારા મનની મૂંઝવણને દૂર કરીશું આ ગીતના વિરામ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર બહુ સુધા મૂર્તિ લિખિત આ નવલકથાના ગુજરાતી અનુવાદ સાથે. આરજે

શ્યામ અને કિશન તે ઘરને જોઈ જ રહ્યા હતા. આટલું બધું સુંદર ઘર તેના જીવનમાં, એટલે કે શ્યામના જીવનમાં કદી જોવા જ નહોતું મળ્યું. તેને તો 30x40 ફૂટના દિવાસળીના ખોખા જેવા, એક પર એક ચડાવેલા ડબ્બાઓ જેવા ઘરોની જ ટેવ હતી, એટલે કે ફ્લેટની. ત્યાં બગીચો તો નાનકડા કુંડામાં જ સમાઈ જતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર સુધામૂર્તિ લિખિત નવલકથા ટોલર બહુના ગુજરાતી અનુવાદના અંશોને આરજે એઆરના સ્વાદમાં. આ ઘરના ઉપરના માળે અગાસી પાસે એક રૂમ હતો જે કદાચ ભાડે મળી જાય. દરવાજો ખટખટાવી બંને જણ ઊભા રહ્યા. કોઈએ દરવાજો ખોલ્યો, જોયું તો મીનુ. શ્યામ ઉપર ધ્યાન આપ્યા વિના કિશને લાગલું જ પૂછ્યું, આજ ભીમા દેસાઈનું ઘર છે ને? પોતાને સ્વસ્થ કરીને મીનુએ તરત કહ્યું, હા હા, એમનું જ ઘર છે, તેઓ અંદર છે. અહીં બેસો ને, હું તેમને બોલાવી લાવું. સોફા તૂટેલો હતો, ખુરશીઓ અવાજ કરતી હતી અને તેનાથી કુટુંબની આર્થિક સ્થિતિનો ખ્યાલ તરત જ આવી ગયો. શ્યામે ઠરાવ્યું કે તે અહીં જ ઓરડો ભાડે લઈ લેશે. ભીમા દેસાઈએ મૂકેલી બધી જ શરતોને માન્ય રાખીને જ્યારે તેમણે ઘર બહાર પગ મૂક્યો ત્યારે શ્યામ પ્રફુલ્લ ચિત્ત હતો. પણ કિશને કહ્યું, તને નથી

લાગતું કે ભાડું ઘણું વધારે છે. સ્વાભાવિક છે કે શ્યામે તે વાતનો અસ્વીકાર જ કર્યો. કહે છે ને કે જ્યારે તમને ગમતી કોઈ વસ્તુ મળી જાય, કોઈ જગ્યા કે પાત્ર હોય કે પરિસ્થિતિ, ત્યારે એની કિંમત તમને વધારે નથી લાગતી. અને એવું જ કંઈક શ્યામ સાથે હતું. ઘરનું વાતાવરણ, બગીચો અને માહોલ જોઈને એ ખુશ હતો, એટલે એને એનું ભાડું વધારે નહોતું લાગ્યું. અને કિશન ત્યાં વર્ષોથી રહે છે એટલે એના મુજબ એનું ભાડું વધારે હતું. પણ શ્યામે નિર્ધાર કર્યો હતો અને બંને નીકળ્યા. હવે ક્યારે શ્યામ ત્યાં રહેવા જાય છે એ વાતનો અણસાર તમને આપીશ, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાવન

બીજે દિવસે થયેલા સૂર્યોદયમાં કશું નવું તો નહોતું, છતાં જ્યારે એ ઢોલ અને સાવરણી લઈને મીનુ ઘરની બહાર આવી ત્યારે તેને આજે સૂર્યોદય એક ખૂબ જ દર્શનીય અને સુંદર દ્રશ્ય લાગ્યું. આકાશ સૂર્યના કિરણોથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું. પક્ષીઓના શોરથી વાયુમંડળ ચલિત હતું. પારિજાત અને બકુલના ફૂલોથી એની સુગંધથી તો જાણે માથું જ ભમી ગયું હોય એવો અહેસાસ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુના ગુજરાતીમાં અંશો આરજીઆરના સ્વરમાં. તે આહલાદક પ્રભાત અને પ્રતિબિંબ એટલું તો સુંદર હતું કે તેના મુખ ઉપરના સ્મિત અને હૃદયમાં આ આનંદમાં જાણે પડતું હોય ને એવો મીનુને અહેસાસ થતો હતો. ખૂબ જ ઉત્સાહથી બગીચામાં સાફ સફાઈ કરતી કરતી મીનુ બકુલના વૃક્ષ પાસે આવી. તેના સોનેરી રંગોની આભા અને મૃદુ સુગંધથી તે ખૂબ જ આકર્ષાય. તેણે હાથમાંનું કામ છોડી દીધું અને તેના ફૂલોની મહેક સુગંધ માણતા માણતા જાણે ભાન જ ભૂલી ગઈ. બહુ જ શાંતિથી પોતાના ઓરડાની બારીમાંથી શ્યામ તેને એકી ટસે જોઈ રહ્યો હતો. દૂધવાળો આવ્યો ત્યારે મીનુને બેધાનપણું એ તૂટ્યું હોય એવો અહેસાસ થયો. પોતાને કરવાના કામો તેને યાદ આવી ગયા અને ઝડપથી

ઘરમાં જતી રહી. કહે છે કે જ્યારે તમને મળતો માહોલ અને તમને ખુશીનો આનંદ એકલતામાં એ મળી જતો હોય ને, એટલે સર્વસ્વ દુનિયાનું ભાન પણ ભૂલાઈ જતું હોય છે. આવો જ અહેસાસ મીનુને થયો હતો. એ પોતાની એ સુવર્ણ સુંદર મજાની સવારમાં ડૂબેલી અને એ દ્રશ્યને મનમાં ભરી રહ્યો હતો શ્યામ. એમના જીવનમાં કેવી પળો આગળ આવશે એ તો નવલકથાના આગળના અંશોમાં હું તમને કહીશ, પણ અત્યારની આ માણવાની જિંદગીને માણવાની મજા એ તમને જોવા મળે. વાતોને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

દૂધવાળો આવ્યો ત્યારે મીનુનું બે ધ્યાન પણ તૂટ્યું અને પોતાના કરવાના કામો તેને યાદ આવી ગયા. ઝડપથી તે ઘરમાં જતી રહી. ભીમા કાકા ખૂબ વાતોડિયા હતા, ભોળા વિશાળ હૃદયના અને મૈત્રીપૂર્ણ સ્વભાવના. શ્યામ રહેવા આવ્યો તે પ્રથમ દિવસે જ તે યુવાનને તેમણે ખૂબ જ સરળ હૃદયે કહી દીધું, તારે જે કંઈ જોઈએ તો તરત જ માગી લેજે, શરમ રાખતો નહીં, આ તારું જ ઘર છે ને એમ માનજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર બહુ સુધા મૂર્તિ લિખિત નવલકથાના ગુજરાતીમાં અંશોને આરજે એઆરના સ્વરમાં. આ ઘરમાં કેટલા સભ્યો હશે, તેમનો આપસી સંબંધ કયો હશે, આવી વિગતો જાણવા માટે શ્યામ ઉત્સુક હતો. એક વાતનો તો તેને અણસાર આવી જ ગયો હતો કે મીનુ જ મોટા ભાગનું ઘરકામ કરતી હતી. સવારે 10 વાગે ઓફિસ જઈ અને સાંજે 6 વાગે તે પાછો ફરતો. સવારે તે ઉઠે ત્યારથી ઓફિસ માટે રવાના થાય ત્યાં સુધી તેના કાને મીનુનું જ નામ અથડાયા કરતું હતું. મીનુ ખાવાનું આપી દીધું, મીનુ ઘંટીએ જઈ આવી, મીનુ તે કપડાં ધોવાનું પૂરું કર્યું, મીનુ ફુલહાર બનાવી કાઢ્યા, મીનુ દાળમાં મીઠું નાખવાની જરૂર છે, તો મીનુ અહીં શું હતી? શું તે એક અનાથ બાળા હતી કે પછી ઘરની કામવાળી? તે કોલેજ તો જતી હતી, તો એ નોકરડી તો ન જ હોય, અને ભીમા દેસાઈને તે કાકા કહીને સંબોધતી હતી, તો પછી એ અનાથ પણ નહોતી કદાચ. આ સંબંધોની માયાજાળ પણ છે, તમને મને સૌને વિમાસણમાં મૂકે છે. અને અહીં શ્યામ સાથે પણ આવું જ થયું. જ્યાં રહેતો હતો ત્યાંના લોકો કોણ છે, એમની વચ્ચે સંબંધ શું છે, એ જાણવા એનું મન અધીરું હતું, જેમ કે અત્યારે તમારું મન છે. એ પ્રશ્નોના જવાબ મળતા રહેશે, પણ સમય થયો છે ગીતનો. ગીત બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનુ કોણ હતી એ સવાલ શ્યામના મનમાં સતત ગોળ ગોળ ચક્રાવા લઈ રહ્યો. એક શનિવારે શ્યામ ઓફિસથી સહેજ વહેલો પાછો ફર્યો અને થોડા જ સમયમાં ઊંઘી ગયો. મીનુના સુંદર ગાયનથી તે જાગ્યો અને જોયું તો તે છોડોને પાણી પાતી હતી અને ત્યાં તો એને મીઠા સૂરોને કચડતો એક કર્કશ અવાજ આવ્યો. આ 24 કલાક શું રાગડા ધાણ્યા કરે છે? તારે કશું કામ નથી? જો તો આખો દિવસ બગીચામાં બેઠી બેઠી ગાયા કરીશ તો ઘરનું કામ કોણ પૂરું કરશે? તને ખબર પણ છે કે કેટલું કામ બાકી છે? જો કેટલો વાસણનો ઢગલો પડ્યો છે સાફ કરવા માટે. તને યાદ કરાવી કરાવી હું તો થાકી. ભગવાને જાણે તને આ સંગીતનું ઘેલું લગાડ્યું છે ને, એ ક્યારે છૂટશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યાના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુના અંશોને. આ કર્કશ અવાજ મીનુના સ્વરોને ટૂંકાવી દીધા અને તે ઘરમાં દોડી ગઈ.

આટલી સમર્પિતતાની ભાવના પણ કેટલામાં હોય છે. તેણે તો પોતાની બહેન સુરભીને કેટલીય વખત કહ્યું હતું, એટલે કે શ્યામે પૈસાની ચિંતા કર્યા વિના સંગીત શીખજે. પણ સુરભીને તો સહેજે રસ જ નહોતો. વળી એનો અવાજ પણ મીનુ જેટલો ક્યાં સુરીલો હતો. અને જુઓ, આ મીનુ, તેનું નામ મીનાક્ષી હતું, તે તો એ હવે જાણતો હતો. તેને આવી રીતે કોઈ ઠપકો આપે તેનો તેને કશો જ વાંધો નહોતો. તેને તો તે ગણકારતી નહોતી. થોડીક જ વારમાં આંબાના ઝાડ તળે વાસણ ધોતા ધોતા તે મીનાક્ષીને ફરીથી મીઠું ગીત ગાતી અને ગણગણતી સાંભળશે જ. જીવનમાં છે ને, ઘણી વખતે ઘણી રોકટોક, ઘણા પ્રશ્નો અને ઘણી બાબતો એવી આવે છે કે જે તમને સ્પર્શતી હોય ને બીજા દ્વારા મોકલવામાં આવે, પણ તમે એને અવગણો તો તમને દુઃખ નથી થતું, અને એના અવગણવાથી સામેવાળાને કોઈ ફાયદો પણ નથી થતો. ત્યારે એ કરવું જોઈએ, ખરું ને? વિચાર પર વિચાર કરી જુઓ. ત્યાં સુધી સાંભળો આ ગીત 90.4 FM પર. હું ફરી પાછો આવીશ આ નવલકથાને આગળ ધપાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થોડા દિવસો વીત્યા પછી શ્યામને આ કુટુંબની વધુ માહિતી મળવા લાગી. મીનાક્ષી ખરેખર તો અનાથ જ હતી. તેની સાવકી મા હતી રમાકાકી, જે હવે વિધવા હતી, અને તેને પોતાને એક દીકરો પણ હતો. પછી મીનાક્ષીની દાદી પણ હતા સીતાબા, ભીમાકાકા અને તેમની પત્ની તુલસી કાકી, અને તેમના ચાર સંતાનો હતા. વળી રોજિંદા મહેમાનો તો ખરા જ. અગર મીનાક્ષીની માતાનું હતું. 2 વર્ષ પહેલા જ તેના પિતાજીનું અવસાન થયું હતું. ભીમાકાકા પાસે ખેડવાની કેટલી જમીન હતી, બહુ નહીં પણ જરૂરિયાતો પૂરી થાય તેટલી. આમ આર્થિક દ્રષ્ટિએ તો આ કુટુંબ મધ્યમ વર્ગનો ઉત્કૃષ્ટ નમૂનો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ એક સમાજ સેવિકા અને ઇન્ફોસિસના પ્રણેતા, એક શિક્ષિતા, એમને લખેલી આ નવલકથા ડોલર બહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉત્તમ ગુજરાતી અનુવાદના અંશો સાથે હું આરજે એઆર તમારી સમક્ષ ઉપસ્થિત થાઉં છું. વાર્તાને આગળ વધારીશું આવતા એપિસોડમાં, પણ તમને આ વાર્તા ડોલર બહુના અંશો કેવા લાગ્યા છે, તમારા જીવનમાં પણ આવા પાત્રો આવતા હશે તો એ વિશેની વાતને સાંકળીને મને પ્રતિભાવ આપો. આ માટે તમારે 95-12-99-66-88 પર માત્ર વોટ્સએપ કરવાનું છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને એક્સ પર, કે પછી ફેસબુક અને ઈમેલનો ઉપયોગ કરીને પણ પ્રતિભાવ આપી શકો. આ બધા જ પ્લેટફોર્મ તમને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર અને આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પર રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરવાથી મળી જશે. એના થકી ઇન્ટરનેટના માધ્યમથી તમે અમારી સાથે સતત વિશ્વના કોઈ પણ ખૂણામાં જોડાઈ શકો. તમને સુંદર લગતા કાર્યક્રમો બીજા મિત્રોને પણ પહોંચાડો. આ મોબાઈલ એપ્લિકેશન થકી અને રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના એક બિંદુ પર કેન્દ્રિત કરવાથી રેડિયો પાલનપુર વેબસાઇટ થકી તમે

વિશ્વના કોઈ પણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી સાંભળી શકો છો. તો મિત્રો, ફરી મળીશું આ જ વાર્તાના અનુસંધાન સાથે. તમારા પ્રતિભાવોની રાહ જોઈશ. હું છું આરજે યાર, અને તમે સાંભળો આ ગીત. મસ્ત રહો, વ્યસ્ત રહો, રેડિયો પાલનપુર સાથે ઝૂમતા રહો.

0: मोटर।
1: लीली पीली मोटर तो अटकी गई, बंद पड़ी गई। बोलो हवे गाड़ी बंद पड़े तो शू करवू? क्यारेक तमारा घरे हूँ बनतू हशे ने? तमारा पप्पाए कीधु हशे के आजे हूँ तमने फरवा लई जाइश? તમે બધા સરસ મજાના તૈયાર થઈને બેસી જાઓ અને રાહ જુઓ કે પપ્પા ક્યારે ફરવા લઈ જાય, ક્યારે ફરવા લઈ જાય। પણ થાય શું, ગાડી ઉપડે, સરસ મજાનું લંચ બોક્સ ભર્યું હોય, આવા સરસ મજાના મિત્રો હોય, પણ ગાડી તો એ ચાલીને અટકી। શું કરીએ હવે, ગાડી અટકી ગઈ
2: તો હવે અહીંયાથી બેન આપણે ધક્કા મારવા પડશે ગાડીને।
1: હા ભાઈ હેલી બેન, મારો ધક્કા,
2: પણ હું તો એક જ શરતે ધક્કા મારીશ, જો બાળકો મને સાથે ધક્કા મારાવે તો।
1: આ બાળકો તો તૈયાર જ છે।
2: તૈયાર છો ને બધા ધક્કા મારવા?

0: ધીરે ધીરે ગાડી આગળ ચાલી. તો મિત્રો, તમને ખબર છે કયા કયા પ્રકારની ગાડીઓ હોય? કોમેન્ટ બોક્સમાં લખી મોકલો. એક ગાડી તો મોટર ગાડી આવી ગઈ, બીજી કઈ કઈ ગાડીઓના નામ યાદ છે ચોક્કસ લખજો. અને હેલીબેન, મને એવું લાગે છે કે બીજા પ્રકારની કોઈ ગાડીઓ હોય તો શકે, આ બાળકોને આવડતું તો હશે.
1: ના, કોમેન્ટ્સમાં આવી ગયું છે.
0: શું વાત કરો?
1: હા, બાળકોએ લખ્યું છે કે સસલાની ગાડી.
0: ઓહો, સસલા અને ગાડી.
1: હા હા, સસલાની ગાડી.

ફૂલાની ગાડી લઈ ક્યાં ગઈ ખબર છે? પરીઓના દેશમાં લઈ ગઈ એ તો. આપણા એક બાળ દોસ્ત લખે છે કે બાબા ગાડી પણ હોય અને ઘોડા ગાડી પણ હોય. બાબા ગાડીમાં તો નાના નાના બાળકો ક્યાંય ને ક્યાંય ફરવા નીકળે. એક એવી સરસ મજાની બાબા ગાડીમાં આપણે પણ જઈએ. શબ્દો છે, હું તો રાતલડી બનીને બહાર ભમવા ચાલી, બરાબર. હવે એ બાબા ગાડીમાં કોણ બેસે છે એ તો તમારે ગીતમાં જ જોવું પડે.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આપણે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

નંબર 9512-96688 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો,

0: તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થા

0: ની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

मेरी गले, कभी आना तू मेरी गले, समझ गया।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

9996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9596688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4.

0: અજાણ્યા આપણે બે. રોહન કપાડિયા, ના કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ, ના કોઈ ગોડફાધર, એક મધ્યમ વર્ગીય પરિવારનો છોકરો, માત્ર તેની ટેલેન્ટના જોરે ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો આપી સફળતાનો દરવાજો ખખડાવી રહ્યો છે. હું સુકાવ્યા, આપની હોસ્ટ, આપનું સ્વાગત કરું છું અતિથિ વિશેષ પ્રોગ્રામમાં. આવો મિત્રો, આજે ગુજરાતના આ સુપર હીરો સાથે આપણે રૂબરૂ થઈએ. રોહન, સૌ પ્રથમ તો અભિનંદન. તમારી ત્રણેય ફિલ્મોને દર્શકો તરફથી અપ્રતિમ આવકાર મળ્યો છે. 100 કરોડની ક્લબમાં પણ તમે સામેલ થઈ ગયા છો. તમે તમારી જાતને તમારી આ પ્રથમ ફિલ્મ અજાણ્યા આપણે બે સાથે કેટલા જોડો છો? રોહન, અમે સાંભળ્યું છે કે તમારી આ પ્રથમ ફિલ્મ એ તમારા દિલની ખૂબ જ નજીક છે. શું રિયલ લાઈફમાં એ શક્ય છે? એક અજાણ્યા પ્રદેશમાં બે વિધર્મી અનાયાસે મળે છે, પ્રેમના બંધનમાં બંધાય છે, સતત 2 વર્ષ સુધી, છતાં એકબીજાના નામ સિવાય એમને કંઈ જ ખબર નથી. એવા બે પ્રેમી ફરીવાર અચાનક 10 વર્ષે મળે છે, પ્રેમનો પારો ફરી ઊંચે જાય છે અને કહેવાતા પોતાના સુખી લગ્ન જીવનને પાછળ મૂકી એમનો સ્વપ્નમાળો રચવાની હિંમત શું વાસ્તવિક જિંદગીમાં કોઈ કરી શકે? વેલ મિસ સુકાવ્યા, અગર પ્રેમ સાચો હોય તો કેમ નહીં, આખરે દરેકને પોતાનો પ્રેમ પામવાનો હક છે. તો રોહન, શું અમે એવું સમજીશું કે તમારી લાઈફમાં પણ આવો કોઈ પ્રેમ? મારિયા, મારિયા, માય ડિયર, ઓ યુ આર સો લકી ફોર મી મારિયા. જોસેફ, મારિયાનો પતિ, પાગલ પ્રેમીની માફક હર વખતની જેમ એ પ્રેમનું વાવાઝોડું થઈને આવ્યું. એને મારિયાને બંને હાથોમાં ઉઠાવી લીધી. મારિયાના હાથમાંથી ટીવીનું રિમોટ પટકાયું અને ટીવી બંધ. તેનું મન વારે વારે બંધ ટીવીમાં ચાલી રહેલા ઇન્ટરવ્યુ તરફ ખેંચાતું હતું. રોહનનો જવાબ શું હશે? મારિયા, ધેર વોઝ અ ગુડ ન્યૂઝ યાર, મલ્ટીપ્લેક્સ થિયેટરની ડીલ સક્સેસ. અને તું જોજે, આ વખતે રોહન ખપાડિયાની ફિલ્મનું સ્ક્રીનિંગ આપણા જ મલ્ટીપ્લેક્સમાં થશે. મારિયાએ ધીરેથી જોસેફની છાતીમાં હાથ ફેરવી પ્રેમનું મીઠું આહ્વાન આપ્યું. બંધ ટીવીની પેલે પારના જવાબની રાહ જોયા વગર એ જોસેફને વીંટળાઈ ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

শিকার। તારો હાથ આપતો કોશા, આજ સુધી ડરથી લંબાતો હાથ આજે નવ્યા મેમ સામે ખુશી ખુશી લંબાયો. ચોકલેટોથી ભરેલ હાથ સાથે કોશા સ્કૂલ વેનમાંથી ઉતરી મમ્મી પાસે દોડી. મમ્મા, હવેથી પીટીએમમાં તારે ડેડુને જ મોકલવાના. જો નવ્યા મેમે મને કેટલી બધી ચોકલેટ આપી. મમ્મા, હવે મેમ મને વળતા કે મારતા પણ નથી. બોલ. નાનકડી કોશા આંખો ઉલાળતી નિર્દોષતા સહ બોલી. કાવેરીનું દિલ ભયથી એક ધડકારો ચૂકી ગયો. કાલે રેસ્ટોરન્ટમાં કેશવ સાથે જે બેઠેલી સ્ત્રી નવ્યા, કેશવની ભમરવૃત્તિનો નવો શિકાર. કાવેરીના મનમાં એક યુક્તિ ઝબકી ગઈ. શિકારીનો જ શિકાર કરું તો કેવું? મોબાઈલમાં ફેસબુક ખોલી એણે નવી પ્રોફાઇલ બનાવવા માંડી.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभरता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: બળવો લક્ષ્મી સવારે કામ પર આવતા વહેત જ વૈભવી આગળ ડુસકું મૂકીને રડી પડી. લક્ષ્મીના શરીર પરના ઘાએ વૈભવીને એની પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધો. આ સામાન્ય હતું, દર અઠવાડિયે એકાદ બે વાર તો આવું બનતું જ, પણ આજના જખમ વધુ ઊંડા હતા. લક્ષ્મી, ક્યાં સુધી આ બધું સહન કર્યા કરીશ? રોજ મરવાના વાંકે જીવવાનું? હવે તો તારે હિંમત કરવી જ પડશે. આ નરકમાંથી છૂટવા હવે નહીં તો ક્યારેય નહીં. હ, વૈભવીના શબ્દોથી લક્ષ્મીનો આત્મવિશ્વાસ આળસ મરડીને બેઠો થયો. તમારી વાત તો સાચી, આ નરક બહુ ભોગવી લીધું બુન, પણ તમે હિંમત કરી જ લો આ નરકમાંથી બહાર નીકળવાની. સોનાનું હોય તો એ નરકી તો નરક જ કહેવાય ને. લક્ષ્મીની ધારદાર આંખો જેવી જ વાતથી બચવા વૈભવીએ પીઠ ફેરવી લીધી. આંખોમાં ડોકાતા ભયને છુપાવવા જતા બરડો ઘણું બધું બોલી ગયો. વૈભવી, વૈભવી, વેર ધ હેલ આર યુ? તને કેટલી વાર કહ્યું છે તારે મારી વસ્તુઓને નહીં અડવાનું? કેમ અડી મારા મોબાઈલને? વૈભવના ગુસ્સાથી વૈભવીની સાથે આખો બંગલો ધ્રુજી ઉઠ્યો. સટાક સટાક અને એક મોટા ભૂકંપ સાથે બંગલો આજે ફરીવાર ધ્રુજ્યો. જમીન દોસ્ત થવા. લક્ષ્મીના હાથની મુઠ્ઠી વધુ જોરથી બીડાઈ ગઈ.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
2: Hate you.

0: ચળકાટ. એની આંખોમાં અગનગોળા હતા, હાથમાંની તલવારમાં કંઈક વધુ પડતો ચળકાટ હતો. મારી આંખો અંજાઈ ગઈ. ડાયરેક્ટરે એક્શન કહ્યું ને એ રોલમાં આત્મસાત થઈ ગઈ. ધારદાર ચળકાટ મારી ગરદન પર ફરી ગયો, જેનો ખ્યાલ તો ભયાનક દર્દ પછી જ આવ્યો. અત્યંત વેદનાથી મારું મસ્તક તરફડિયા મારી રહ્યું હતું. ગઈકાલે રાત્રે મેં પણ તો એને આમ જ તરફડતી છોડી હતી. મારા મસ્તકના તરફડાટે છેલ્લું એનું વિજયી સ્મિત જોયું અને હંમેશના માટે શાંત થઈ ગયું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આવડત. ફાઇવ સ્ટાર હોટલમાં રિસેપ્શનિસ્ટની જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા પહોંચેલી શાલિનીએ પોતાના ભાઈને અન્ય સ્ત્રી સાથે હોટલના રૂમમાંથી બહાર નીકળતા જોયો અને સવારમાં ભાભીના મોંએથી નીકળેલા વાકબાણે બુંગલ માર્યું. તમારામાં વરને વશમાં રાખવાની આવડત હોત ને તો આજે આમ પિયરમાં
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વોટ્સએપ. કેતકી અને કેતનના વોટ્સએપ પર લવના ઇમોજીસ રમી રહ્યા હતા. અચાનક નાનકડા તનયે ગુસ્સામાં બંનેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી નીચે પટક્યો. મોમ ડેડ, તમે લોકો મારી સાથે તો રમતા.

0: નથી. બંને નીચે પડેલ સિમ કાર્ડ પોતપોતાના એક સરખા મોબાઈલમાં ભરાવી મનોમન રાહતનો શ્વાસ લે ત્યાં જ બંનેની નજરો આઘાત અને ક્ષોભ સાથે બદલાયેલી સ્ક્રીન પર ચોંટી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ડાય હાર્ડ પ્રેમ. ઓફિસથી છૂટીને રોજના ક્રમ મુજબ બસની રાહ જોતી હું. અચાનક એની માજો એન્ટ્રીથી ફ્લેટ થઈ ગઈ. પછી તો રોજનું એની એક ઝલક માટે બે બસ પણ જવા દો. એ એક આંખ મારી વળાંક લે ને, હું દિલ સંભાળીને બોલું, આય હાય વારી જાઉં. એક દિવસ તો એને જોવા મેં ચાર બસ જવા દીધી, પણ મારા ઇંતજારનું ફળ આખરે ફળ્યું. બ્રેક વાગી અને એનો અદ્ભુત સ્પર્શ પામતી હું સીટ પર બેસી ગઈ. ઘરના દરવાજે પતિ રાહ જોઈને ઊભા હતા. મેં મીઠો ટહુકો કર્યો, બેબી કમ હિયર, મીટ માય લવ. પતિ પણ મારી જેમ જ એની માચો ઇમેજથી પ્રભાવિત થઈ ગયા. એમણે ચારે બાજુથી ફરીને જોયું.

0: બેબ, શું હું તારા ડાયહાર્ડ પ્રેમને ચકાસી શકું? તક છોડ્યા વિના મેં તરત તેના માલિકના હાથમાંથી ચાવી લઈ અને પતિને આપી અને અમે બંને પતિ પત્ની તેના માલિકને આઘાતમાં સરતો મૂકી અદ્ભુત રોમાંચક લોંગ ડ્રાઈવ પર નીકળી પડ્યા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જરૂરત. લગ્નની પહેલી રાત્રે નવવધુના શણગારમાં સજ્જ મહેલના આલિશાન શયનકક્ષના આલિશાન પલંગમાં અડધી રાત્રે અધબીડાયેલા શ્રીજાના નયનો લાલ લીલી પીળી બંગડીઓથી ભરેલા રણકાર કરતા મહેંદીવાળા હાથ સોની પથારીમાં આતિન્દ્રને શોધી રહ્યા હતા. ત્યાં જ એક વધુ રણકાર અફડાયો ચબરખી સ્વરૂપે. શ્રીજા, મને માફ કરશો, હું તમારો ક્યારેય નહીં હતો અને થવા પણ નથી માંગતો, કેમ કે હું મારી પત્નીને બેહદ પ્રેમ કરું છું. હું એને દગો ક્યારેય નહીં આપી શકું. તમને પૈસાની જરૂર હતી અને રાજમાતાને વારસદારની. મને લાગે છે કે જરૂરિયાત તમારી પૂરી થઈ ગઈ છે. આપ હવે સ્વતંત્ર છો. શ્રીજાને ઉપકો વળ્યો.

0: એ બાથરૂમ તરફ દોડી ને ત્યાં તો દરવાજો ખુલ્યો. દરવાજે રાજમાતા હતા. અરે વાહ શ્રીજા, તમે તો શ્યામને લગ્ન પહેલા જ વશમાં કરી લીધો. મને લાગે છે કામ જલ્દી પૂરું થઈ જશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

અલવિદા. અમાયાના લખેલા બધા જ પત્રો, એની સાથે પાડેલા ફોટા, એને આપેલી તમામ ભેટ, રાઘવ અમાયાને મળ્યા વગર જ એના પપ્પાને સુપ્રત કરી ભગ્ન હૃદય આંખમાં આંસુ સાથે બહાર નીકળી ગયો. આદેશ સ્તબ્ધ બનીને એને જોતો જ રહી ગયો. આટલો બધો અસહાય એને કદાચ પોતાની જાતને આનાથી પહેલા ક્યારેય નહોતો અનુભવ્યો. કેટલી સુંદર જોડી હતી રાઘવ અને અમાયાની. પરફેક્ટ હતા બંને એકબીજાના માટે. જોતા જ લાગે જાણે મેડ ફોર ઈચ અધર. જરૂર કુદરતને ઈર્ષ્યા થઈ ગઈ. અમાયાનું મૃત્યુ તો લગભગ નિશ્ચિંત જ છે, પરંતુ રાઘવ સચ્ચાઈ જાણતો નથી. એ તો એમ જ માને છે કે અમાયા એને દગો આપ્યો. આવા ભાવ સાથે કેવી રીતે જીવશે? સચ્ચાઈ જાણ્યા પછી તો બિલકુલ જીરવી જ નહીં શકે. અમાયાનો નિર્ણય બરાબર જ છે. રાઘવ સચ્ચાઈ ના જાણે ને એમાં જ એનું ભૂલું છે. થોડા વર્ષો પછી કદાચ રાઘવ અમાયાને ભૂલીને નવી જિંદગી શરૂ પણ કરે. ત્યાં જ અમાયાને અચાનક થયેલી વોમિટે આદેશ સ્વ સાથેના

0: પોતાના વિચારોમાંથી બહાર આવ્યો. વોમિટ થયા પછી નંખાઈ ગયેલી અમાયાને આદેશે સાચવીને ફરી સુવડાવી, પણ હાફથી અમાયાનો જીવ રાઘવમાં હતો. આદેશ એના આંખોના પ્રશ્નને પામી ગયો. બેટા, રાઘવ આવ્યો હતો, તારી બધી જ વસ્તુઓ પાછી આપી ગયો છે. ડેડી, બધું જ? અમારી સાથે જીવેલી એ ક્ષણો પણ? આદેશનું ગળું રૂંધાઈ ગયું. અમાયાની આંખોના ખૂણા એની ચાદર ભીંજવી રહ્યા હતા. આદેશ પોતાના આંસુઓના બંધને બાંધી રૂમાલથી અમાયાના આંસુ લૂછવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં જ ડોક્ટર ભાટિયાનો કોલ આવ્યો અને આદેશના આંખોનો બંધ તૂટ્યો. પણ આ વખતે એ આંસુ હરખના હતા. ડોક્ટર ભાટિયાએ જલ્દીથી અમાયાને હોસ્પિટલ લઈને આવવાનું કહ્યું હતું, કેમકે આખરે એક ડોનર મળી ગયો હતો. અમાયાના મોબાઈલમાં રાઘવની છેલ્લી ટેક્સ્ટ વાંચ્યા વિનાની રાહ જોતી પડી હતી. તારા વિનાનું જીવન કલ્પી જ નથી શકતો ડિયર અમાયા, અલવિદા, અલવિદા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સદગતિએ હું રૈના સુથાર આપની સમક્ષ વાર્તા લઈને આવી છું. વાર્તાનું શીર્ષક છે સદગતિએ. ફોટા આગળ ઘીનો દીવો પ્રજ્વલિત હતો. દીવા આગળ ચોકો કરેલો હતો અને એના ઉપર નિશ્ચિંત દેહ પડ્યો હતો. હા, એ હું હતો. સૌ સગા સંબંધી મિત્રો, આડોશી પાડોશી મને પગે લાગતા હતા. મારા જેવા માણસને પગે લાગવાનું? ના ના, મને પગે ન લાગશો. હું તો પાપી છું, હત્યારો છું. અરે, પણ મને કોણ સાંભળશે? હું તો ક્યાં છું જ? બધા રાહ જોઈ રહ્યા હતા મારા દીકરાની, પણ મારી દ્રષ્ટિ સ્થિર હતી ઘરના ઉંમરે. ત્યાં જ પગલા પડ્યા, બે નહીં, ચાર પગલા. મારી ભૂતપૂર્વ બે પત્નીઓ, હા, હું એમની જ રાહ જોતો હતો. સુલેખા અને દીપાલી, આ બંનેનો હું ગુનેગાર. સુલેખા, નાના શહેરની ઘરેલું સમજુ છોકરી, આજથી 50 વર્ષ પહેલા નવોડા થઈ મારા ઘરમાં કેટલાય અરમાનો લઈને કંકુ પગલે મારા ઘરની લક્ષ્મી બનીને આવી. પણ મારું મન તો શહેરમાં કોલેજમાં સાથે ભણતી દીપાલી પર મોયું હતું. આમ તો દીપાલી એક જ ક્યાં હતી? આશા, નીલા, રીટા, કાવેરી અગણિત નામ હતા. પણ આ દીપાલી છે ને, બધામાં મોર્ડન, એટલે જરા એની સાથે આપણો વટ પડતો. લગ્નના 5-6 વર્ષ થયા પણ સુલેખાનો ખોળો ખાલી. કેટલી બાધાઓ, માનતાઓ, દવાખાનાઓ તો કોઈ બાકી નહીં. મને તો બહાનું મળી ગયું. સુલેખાની ઉપર વાંજણીનું લેબલ લગાવી દીધું ને મનમાં હરખાતા દીપાલીને લઈ આવ્યો. લગ્નના બીજા જ વર્ષે લક્ષ્મી અવતરી. પણ આ શું, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે લક્ષ્મી જ લક્ષ્મી? અરે ના ભાઈ ના, મને તો વારસદાર જોઈએ છે. 3 વાર તો મેં એનું એબોર્શન કરાવ્યું, તોય કંઈ નહીં. અને મારી બ્રહ્મવૃત્તિએ પાછું જોર પકડ્યું. ઓફિસમાં કામ કરતી સ્ટેનો નિકી વળી પાછો મૂવી પડ્યો એના ઉપર. આ મો તો છોકરા માટેનો જ ને, વગર લગ્ને જોડે રાખી દીપાલીને કરી રવાના એની ત્રણેય છોકરીઓ સાથે. અને નિક્કીએ 15 વર્ષે પોત પ્રકાશ્યું. મારી બધી મિલકત લઈ એના છોકરા સાથે કેનેડા. રફુ ચક્કર. જે છોકરાને હું મારો વારસદાર સમજતો હતો ને, એ તો કોઈ બીજાનું જ અનવરોધ સંતાન હતું. મરતા મરતા કેટલી પીડા, કેટલા કષ્ટ. શું આખરે મારા જ કર્મો હતા ને? એ જ તો આગળ આવ્યા. કેટલા પાપ કર્યા હતા મેં, કેટલી જિંદગીઓ જોડે રમ્યો હતો. અરે, કેટલી જિંદગીઓના પગલા પડતા પહેલા જ મેં પૂસી નાખ્યા હતા માત્ર એક વારસદારની આશમાં. દીકરાના હાથે અગ્નિદા

0: ઘરની મહેશ છે. અગ્નિદા દીકરા થકી હોય તો જ જીવ સદગતિ પામે એવી જૂઠી ભ્રામક માન્યતામાં મેં કેટલીય જિંદગીઓ હોમી દીધી. સુલેખા, દીપાલી, મને માફ કરશો, મારી ત્રણેય દીકરીઓ મારા દેહને અગ્નિદાહ આપશે? જો એમ થશે તો ચોક્કસ મારો જીવ સદગતિ થશે. મારી આ છેલ્લી ઈચ્છા મારા વકીલે સુલેખા અને દીપાલીને જણાવી. સુલેખા, વકીલ સાહેબ, આખું જીવન આ વ્યક્તિ અમને બંને સ્ત્રીઓને એટલા ડામ આપ્યા છે, અમારું તો જીવન જ અગન સમૂહ થઈ ગયું છે. દીપાલી, છતાંય અમે માણસાઈ નહીં છોડીએ, આટલા ડામ ભેગો વધુ એક ડામ. મારી દીકરીઓ આપશે અગ્નિદા એના પિતાને. પસ્તાવાના આંસુ જે મારી આંખોમાંથી નીકળી રહ્યા હતા એ કફન નીચે શરમના માર્યા સંતાઈ ગયા હતા. થોડી વારમાં મારો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનો હતો. સદગતિ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: बुरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: वुमन्स डे। આહુતિની સવાર રોજ એના બગીચાના હિંચકેથી થતી. બગીચાના હિંચકા ઉપર બેસીને એ સુંદર મજાના છોડ અને એની પર પાંગરતા ફૂલોને હંમેશા નિરીખ્યા કરતી. સુંદર છોડવાઓની અંદર આહુતિ પોતાની એકલતાને ઝબોળી નાખતી. ગુડ મોર્નિંગ બેનબા, કામવાળી રાની ચાના કપ સાથે સવારમાં બારણા આગળ પડેલ છાપું પણ લઈને આવી. ગુડ મોર્નિંગ રાની. બેનબા, આ તમે શું જોયા કરો છો ટગર ટગર છોડવાઓને? આહુતિના ચહેરા પર ફિક્કુ સ્મિત રેલાય. તેણે ચાનો કપ ઉઠાવી છાપું હાથમાં લીધો. આમ તો રોજના ખૂન મારામારી બળાત્કારના કિસ્સાથી ભરેલા છાપા એને લગભગ અણગમતા. ફ્રન્ટ પેજની હેડલાઇન વાંચી એ મોટે ભાગે એમ જ ઘડી વાળીને છાપું મૂકી દેતી. પણ આજે એની નજર પહેલા જ પાના પરના સમાચાર પર પડી. સિંહણ તાવે ન થઈ એટલે સિંહે તેના બે બચ્ચાને ફાડી ખાધા. પછી ધરાર મેટિંગ કર્યું. બે બચ્ચાને મારી નાખ્યા પછી સિંહણને ખેંચીને લઈ ગયો. વન વિભાગની જાણકારીમાં આવ્યું છે કે ત્રણ સિંહણ તેના 6-7 બચ્ચાને લઈને ફરતી હતી. ત્યાં આ ગ્રુપની એક સિંહણ 5-1 દાલ મથ્થાની નજરે ચડી ગઈ. એમાંના એક સિંહને આ સિંહણ પસંદ આવી ગઈ. સિંહણ તાબે ન થતા તેના એક માસના બે બચ્ચાને મારી નાખી. તેની સાથે આહુતિના શરીરમાં ધ્રુજારી વળી ગઈ. તેને છાપાનો ડૂચો વાળી જેટલો દૂર ફેંકી શકે એટલા જોરથી ફેંક્યો. સિંહણ માટે એના દિલમાં એક અવ્યક્ત અનુકંપા થઈ ગઈ. માનવીય હેવાનિયત વન્ય પ્રાણીમાં પણ આવી ગઈ. સિંહણ એક માદા જ ને, ના માત્ર માદા નહીં, એક સ્ત્રી, વુમન. હા, એમનામાં તો એક સ્ત્રીનું જ દિલ ધબકતું હશે ને. શું સ્ત્રી ક્યાંય રક્ષિત નહીં? અઠવાડિયા પછી વુમન્સ ડે ઉજવાશે. નારી શક્તિની વાતો થશે. વિવિધ સ્ત્રી સંસ્થાઓ સ્ત્રી હક માટે લડશે. ત્યારે પણ કોઈક ખૂણે આવી જ કોઈક સિંહણ તાબે નહીં થાય. પ્રતિકાર થશે, વેદનાની ચીત ઉઠશે. બેનર લઈ એ અકળ વેદનાને વાચા આપવા સંસ્થાઓ ઉમટશે. વુમન્સ ડે પૂરો. ફરી પોતાના રૂટીનમાં વુમન્સ વ્યસ્ત. ભોગ બનેલી સિંહણના ફરી આવતા વુમન્સ ડેમાં ગાને તાજા કરાશે. અને ન ચાહવા છતાં ફરી ફરીના ખુલેલા એ ઘા અંતે પાકી જશે. જેની વેદના એટલી અસહ્ય અને અખથ્ય થઈ જશે કે જીવવાની જીજીવિષા છતાંય સમાજ એને જીવવા નહીં દે. ચાહે ગમે તેટલી મીણબત્તીઓ સળગે, જેની સંવેદનાઓ જોલવાઈ ગઈ છે પછી શું? મોબાઈલમાં આવેલા મેસેજથી સ્ક્રીન ઓન થઈ ગઈ. લોક સ્ક્રીન પર મૂકેલો એની વાલ સોઈ દીકરીનો ફોટો દ્રશ્યમાન થયો. તેણે વાલથી સાચવીને મોબાઈલને બે હથેળીમાં લઈ વચ્ચે ફોટા પર કિસ કરી છાતી સરખો ચાપ્યો. મિસ યુ બેટા, કઈ પોક મૂકીને એ રોઈ પડી. મોબાઈલની સ્ક્રીન ખારા પાણીથી ભીંજાઈ ગઈ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ચાલ માફ કરી તને, મેં ચોરી નહીં કરી, હાચું કહું છું બેનબા, પોલીસ ના બોલાવશો, તમારા પગે પડું બુન, મારો વિશ્વાસ કરો, હું સોગન ખાઉં છું તમે કોઈ ના સમ, પણ મેં ચોરી નહીં કરી. ભીનેવાન ઘાટીલી 16 વર્ષની સોભી ઘરની માલકણ શીનાના પગમાં પડી આજીજી કરી રહી હતી. શોભીની માં ગામડે ગઈ હોવાથી 2 દિવસથી એની માના બદલીમાં અહીં કામ કરવા આવતી હતી. સાહેબ તમે તો ઘેર જ હતા, બેનબા બહાર ગયા હતા ત્યારે, તમે કોઈ બોલતા જમ નહીં, આ સોનાની નથણી તો. બકવાસ બંધ કર તારો, હું ઘેર હતો એટલે શું, તારી પાછળ પાછળ તારું ધ્યાન રાખવા થોડો ફર્યા કરું, શિશિર ગુસ્સે થઈ ગયો. શોભી વિસ્ફારિત નજરે શિશિરની સામે તાકી રહી. ચલ માફ કરી તને, નહીં બોલાવું પોલીસને, પણ હું જેમ કહું એમ કરવું પડશે, બોલ કરીશ? પોલીસના ભયથી થથરતી શોભી શીલાના ઉપકારને માથે ચડાવી હાથ જોડી ઊભી રહી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આ વાર્તાનું શીર્ષક છે આક્રોશ. આ મારી સૌ પ્રથમ પબ્લિશ થયેલી વાર્તા, સ્ત્રીયાર્થ પુસ્તક ભાગ 3માં આ વાર્તા પબ્લિશ થઈ હતી. અને આ વાર્તાથી એક લેખિકા તરીકેનું મારું નામ પ્રસ્થાપિત થયું હતું. આ મારી સૌ પ્રથમ લખાયેલી વાર્તા આપની આગળ વાંચતા હું ઘણો આનંદ અનુભવું છું. તો હું રેના સુથાર આપની આગળ વાર્તા આક્રોશ રજૂ કરું છું. લાગણીની ઉપર જ્યારે સ્ટેટસના વાઘા ચડે, સગપણ બધા દંભમાં ભૂલા પડે. મહિલા અધિકાર આયોગના પ્રમુખ વૈભવી મહેતાનું ભાષણ પૂરું થતાં જ હોલમાં બેઠેલા શ્રોતાઓએ ઊભા થઈને તાળીઓથી તેમનું અભિવાદન કર્યું. સિવાય એક, આશ્લેષા, વૈભવી મહેતાની દીકરી, જે હજુ માંડ માંડ તરુણાવસ્થામાં પ્રવેશી હતી. તાળીઓના અવાજ એને જાણે કે નોઇઝ પોલ્યુશન લાગતા હતા. એ અવાજો ભેદીને એનું મન સવારમાં ઘટી ગયેલી ઘટનાને ફંફોસતું હતું. 11 વાગે વૈભવી મહેતાનું મહિલા અધિકાર આયોગના પ્રમુખ બન્યા બાદનું પ્રથમ ભાષણ હતું. ત્યારબાદ વૃદ્ધોની વ્યથાને વાચા આપતું વૈભવીનું પુસ્તક ગઢપણનું વિમોચન મેયર સાહેબશ્રીના હસ્તે થવાનું હતું. વૈભવી સવારથી જ એક્સાઇટેડ હતી. 8 વાગે તો વૈભવી તૈયાર થઈ એની કડક બ્લેક એન્ડ ગોલ્ડન બોર્ડરવાળી અવરગંડીની સાડીનો પાલવ સરખો કરી દર્પણમાં પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વને ગૌરવભેર નિહાળતી કારની ચાવી લઈને નીકળતી હતી. ત્યાં જ તેની ઘરગાટી સુખીભાઈ દોડતી દોડતી આવી. બેન જલ્દી આવો, બાને સખત તાવ ચડ્યો છે, હાલ ને હાલ દવાખાને લઈ જવા પડશે. ઓ નો, આ પછી નવી ઉપાધિ. કહે છે ને કે સારા કામમાં 100 વિધ્નય આને કહેવાય. બાજુમાં ઉભેલી આશ્લેષા માટે એની મોમનું આ વલણ આઘાતજનક હતું. એનાથી બોલ્યા વિના રહેવાયું નહીં. મોમ, તમે આવું કેવી રીતે બોલી શકો? લિસન માય ડિયર, આઈ એમ નાઉ પ્રેસિડેન્ટ ઓફ વુમન્સ રાઇટ ઓર્ગેનાઇઝેશન. મારા માથે હવે ઘણી જવાબદારીઓ છે, અને વળી આજે તો મારી બુક પણ લોન્ચ થવાની છે. દાદીની તો ઉંમર થઈ હવે, આવું નાનું મોટું તો ચાલ્યા કરે. બટ મોમ, ડેડ પણ હાલ બિઝનેસ ટૂર પર છે. દાદીની કેરટેકર છે ને, આવતી જશે, શી વિલ હેન્ડલ હર. બટ મોમ, ઓકે બાય ડિયર. વૈભવી આશ્લેષાને ફોર્મલ હગ આપીને જલ્દીથી કાર સ્ટાર્ટ કરી હોલ પર જવા નીકળી. બાજુના બેડરૂમમાં વૈભવીના સાસુ એમના દર્દની વચ્ચે પણ મા દીકરીનો સંવાદ કમ અને સાંભળી રહ્યા હતા. એ એમના માટે આ તાવના દર્દ કરતાં પણ વધુ પીડાદાયક હતું. આશ્લેષા દોડતી દાદીના રૂમમાં આવી. દાદી, તમારું શરીર તો તાવથી ધગધગે છે, ચાલો હું તમને દવાખાને લઈ જઉં. દાદીએ ના પાડી. દિલમાં દર્દ સાથે એમણે આશ્લેષાને કહ્યું, બેટા, મારો ઈલાજ કોઈ હોસ્પિટલ નહીં કરી શકે. આશ્લેષાને દાદીની વાત નહોતી સમજાઈ. દાદીની ના છતાં એ ડ્રાઈવર અને સુખીબાઈની મદદથી દાદીને હોસ્પિટલ લઈ ગઈ. પણ દાદીને જે ઘા આજે દિલમાં લાગ્યો હતો ને, એનો ઈલાજ તો હોસ્પિટલમાં પણ ન હતો. હોસ્પિટલ પહોંચતા જ દાદીને હૃદયરોગનો હુમલો આવ્યો અને ત્યાં જ જીવ મૂકી દીધો. આશ્લેષા દાદીને બાથમાં લઈને આક્રંદ કરીને રડી પડી. દાદી, તમે હવે મને છોડીને જતા રહે, તમે કેવી રીતે જઈ શકો? દાદી, દાદી, તમારાથી તો આ ઘર મને ઘર લાગતું હતું. હવે હું મારી આ ફિલિંગ્સ, મારી વાતો

કોના જોડે શેર કરીશ? સુખીબાઈએ આશ્લેષાને માથે હાથ ફેરવી સમજાવીને શાંત પાડી. સુખીબાઈએ વૈભવીને સમાચાર આપવા બહુ જ કોલ કર્યા, પણ બધા જ પહોંચની બહાર બતાવતા હતા. હવે આશ્લેષાનો મગજ જાણે ફાટ ફાટ થવા માંડ્યું. એ સુખીબાઈને હોસ્પિટલમાં દાદી જોડે બેસાડીને ડ્રાઈવરને લઈને સીધી હોલ પર પહોંચી ગઈ.

0: સિદ્ધિ ચૂપચાપ ખુરશીમાં બેસી ગઈ. તાળીઓના અવાજ શાંત પડતા જ એ સિદ્ધિ સ્ટેજ પર પહોંચી ગઈ અને વૈભવી કંઈ સમજે એ પહેલા તેણે માઇક હાથમાં લઈ લીધું. કોંગ્રેચ્યુલેશન્સ મિસિસ વૈભવી મહેતા, તમે હવે તમારી જવાબદારીઓ બહુ સારી રીતે નિભાવી શકશો. કોંગ્રેચ્યુલેશન્સ મોમ, તમારા પુસ્તકનું છેલ્લું પાનું પણ લખી દેજો. નાવ યોર મધર ઇન લો ઇઝ નો મોર. એક વેતક અને આક્રોશભરી નજર વૈભવી ઉપર નાખીને આશ્લેષા દિલમાં દર્દ અને આંખમાં આંસુ સાથે હોલ છોડીને ચાલી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વાર્તાનું શીર્ષક છે બિલીવ મી. અદિતિના ઘરમાં પ્રવેશતા જ એનું હસતું મુખારવિંદ જાણે નૈનાબેનને ઘણું બધું કહી રહ્યું હતું. એક હાથમાં એનો હાથ જાલી એમને અદિતિની બ્લાઇન્ડ સ્ટીક વાળીને એની જગ્યાએ મૂકી. શું વાત છે બેટા, એકલી એકલી હસે છે મનમાં? કંઈ નહીં મમ્મી, આ અમારી શાળામાં પેલો છોકરો આવે છે ને, અંત શાળામાં અમારી, એ એની વાતો મોટા ગપ ગોળા. પછી આજે એક નવી વાર્તા, આજે તો એને હદ જ કરી દીધી. મને શું કહે છે ખબર છે? મને કે

0: ચલો આજે તો તમને છે ને બાસ્કિન રોબિન્સનો આઈસ્ક્રીમ ખવડાવું, એ પણ મારી રોલ્સ રોયમાં બેસાડીને. કારણ શું? તો કઈ આજે ટાઈમના કવર પર એનો ફોટો આવ્યો છે. બોલ, હું કઈ જોઈ નથી શકતી એટલે સાવ આવું ઉલ્લુ બનાવવાનું? મને કહે, આજે મારે તમારી વાર્તા સાંભળવી છે. તમારી વાર્તા કહો ને. તો મેં પણ વાર્તા ઠપકારી જ દીધી કે મારી આ બે આંખો છે ને એ ટૂંક જ સમયમાં મેઘધનુષના રંગો ઝીલવાની છે. તારી રોલ્સ રોય મને લેવા આવશે ને ત્યારે? કઈ બોલ્યો જ નહીં. આજે બરાબર 6 મહિના પછી હોસ્પિટલની બહાર અદિતિ માટે રોલ્સ રોય હાજર હતી. મમ્મી, ક્યાં ગયો એ? મને બેસાડીને બાસ્કિન રોબિન્સનો આઈસ્ક્રીમ ખવડાવવાનું કહેતો હતો ને એ. બોલાવે ને, રોજ વાર્તા કરતો હતો એ. ક્યાં ગયો? બેટા, તું સ્વપ્નાઓમાંથી બહાર આવ. આ રોલ્સ રોયનો માલિક તો 2 વર્ષ પહેલા ગુજરી ગયો છે. આ તો તારી જીદ હતી ને એટલે. નહીં મમ્મી, તમે લોકો મારી વાત માનતા કેમ નથી? હું કોઈ સ્વપ્નાની વાતો કે કોઈ વાર્તાઓ નથી કરતી. પ્લીઝ મમ્મી, બિલીવ મી. પ્લીઝ મમ્મી, બિલીવ મી. ફરી 6 મહિના પછી આજે અદિતિ મેન્ટલ હોસ્પિટલના બિછાને બેઠી બેઠી વાર્તાઓ સાંભળી રહી હતી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: પ્લીઝ શાદી મત કરો, પ્લીઝ.

0: વાર્તાનું શીર્ષક છે આરજે પકાઉ. હલો હલો, મિસ્ટર સાંજ સુરી બોલો છો?
1: હા બોલું છું.
0: અંકલ, આ મારો બાબો છે ને સૂતો નથી, તો એક વાર્તા કહો ને.
1: ભાઈ, હું તો કવિ જીવ છું.
0: તમે જીવ હોય કે જંતુ, મારે કંઈ નહીં, બસ તમે વાર્તા કહો ને. આ મારા બાબાએ જીત કરી છે અને હું રહ્યો કરિયાણાની દુકાનવાળો, મને વાર્તા ક્યાંથી આવડે?
1: અરે ભાઈ, તો કોઈ વાર્તાકારને ફોન કર, હું તો કવિ છું, મને કવિતા આવડે.
0: બાય ધ વે, આ તને મારો નંબર કોણે આપ્યો? તમને વાર્તા આવડે છે મને ખબર છે, ચાલો વાર્તા કહો, નહીં તો મારા છોકરાને લઈને તમારા ઘરે આવી જઈશ. તો આવ, પણ હું વાર્તા નહીં કહું, જા. જો કાકા, પેલા મીના કાકીએ મને તમારી બધી વાર્તા કહી છે હો, એમને જ મને તમારો નંબર આપ્યો.
1: શું મીના? કોણ મીના?
0: હું કોઈ મીનાને નથી જાણતો, હું કોઈ મીનાને ઓળખતો નથી. આ તમે શું બોલો છો? કોણ કોણ કોણ છો તમે? મારી વાર્તા વાર્તા હલો હલો કાકા, આમ ગુસ્સે ના થાવ, હું રેડિયો એબીસીમાંથી આરજે પકાવ વાત કરું છું. હલો હલો,
1: ટુ ટુનો અવાજ થયો અને ફોન કટ.
0: બીજા દિવસે સવારે આરજેના ઘરની ડોરબેલ રણકી. ભર ઊંઘમાંથી ઉઠેલો આરજે દરવાજો ખોલી કંઈ સમજે એ પહેલા તો પોલીસ અંદર ધસી ગઈ. ક્યાં છે કવિ સાંજ સુરી? ક્યાં છે મિસ્ટર પકાવ? છેલ્લે તમારી સાથે જ એમની વાત થઈ હતી, તમે કંઈક એવું બોલ્યા છો કે જેથી, અને કંઈક એવું છે કંઈક તમે બોલ્યા છો કે જેથી આ ચિઠ્ઠીમાં લખીને ક્યાંક ચાલ્યા ગયા છે, બોલો, નહીં તો અમારે તમને કસ્ટડીમાં લેવા પડશે.
1: અરે સાહેબ, તમે મારી વાત કેમ નથી સમજતા?
0: એ વાત સાચી સાહેબ, કે હું કાલે જ એમના મુશાયરામાં ગયો હતો, પણ એ મારે હોસ્ટ કરવાનો હતો, એનાથી વધારે કંઈ નથી. મેં કોઈ ફોન નથી કર્યો, પ્લીઝ સર.
1: ઇન્સ્પેક્ટર દયા, કોઈ બહુ મોટી વાર્તા લખાઈ ગઈ છે,
0: એ જેને પણ લખી છે એ લેખકને શોધો. દયા, શોધો એ લેખકને હવે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું વિડીયો સાથે.

0: સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-9966-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: શાયરી
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પુરાણો, ગ્રંથો અને ધર્મગ્રંથોમાં છે તેને લોકભોગ્ય ભાષામાં આપણા સૌ માટે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાર્તાઓમાં છેલ્લે આપણે આમ વાત કરી રહ્યા હતા સિદ્ધરાજ જયસિંહ અને મીનળ દેવીની. મીનળ દેવી જે મુંડકા વેરો છે તે માફ કરાવે છે અને ત્યારબાદ અહલ્યાબાઈના પ્રકરણની શરૂઆત થાય છે. આપ સૌ જાણો છો અહલ્યાબાઈએ ઘણા બધા શિવ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને જેમાંનું એક હતું આપણું સોમનાથનું મંદિર. અને એ વખતે તેમણે નિર્ણય કર્યા બાદ આ શ્લોકનું ઉચ્ચારણ કરેલું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલહેતુ ભૂર્મા તે સંગોત્સવ કર્મણી. સલાહકારોના મોંમાંથી અહલ્યાબાઈનો જય જયકાર ગુંજે છે, પરંતુ અહલ્યાબાઈ કહે છે કે મારો જય જયકાર નહીં, પરંતુ આ પ્રભાસ પાટણનો જે શાસક છે એટલે કે આપણા મહાદેવ એનો જય જયકાર કરો અને બધી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપે છે. અહીંથી વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અહલ્યાબાઈની સૂચનાથી એક વ્યવસ્થાતંત્ર ઊભું થઈ ગયું. સોમનાથ આવી પૂરી તપાસ પણ થઈ ગઈ. મહારાણીજી, અમે તપાસ કરાવી લીધી છે, એના કાગળો આપણી પાસે ઉપલબ્ધ છે. ટૂંકમાં ભગવાન સોમનાથના ભગ્ન મંદિરની સામે થોડી ઉત્તર પૂર્વમાં ભગ્ન મંદિરની નજીક એક નાનકડું સ્થાન છે, સાંકલેશ્વર તરીકે ઓળખાય છે. ત્યાં નવીન મંદિરનું નિર્માણ થઈ શકે. તો વાર શી છે? નવ મંદિરમાં વાસ્તુશાસ્ત્રના જાણકારો પાસે ચિત્રાંકન કરાવો, પણ ધ્યાન રાખજો, આ મંદિર એટલે કે નવનિર્મિત મંદિરમાં ભગવાન સોમનાથનું શિવલિંગ ભૂમિગત એટલે કે ભોયરામાં હોય, ઉપર એક નાનકડું શિવલિંગ હોય. આવનાર જનારને આ નાનકડું શિવલિંગ જ નજરે પડે અને ભૂમિગત શિવલિંગની પૂજા કરવા માટે એક નાનકડો પગથિયાવાળો રસ્તો હોય, જેની રોજ ત્યાં જનારને જાણ હોય. આક્રાંતાઓને એનો ખ્યાલ પણ ના આવે. તમે કહેતા હતા ને કે આક્રમણકારો ફરી એને ભગ્ન કરી શકે, પણ આપણે એવું નિર્માણ કરીએ કે દુષ્ટ આક્રમણકારો એમને ખબર જ ન પડે કે ભોંયરામાં રહેલા શિવલિંગ એ જ સાચા મહાદેવ છે, અને એની ભાળ જ ન મળે. ભલે ને ઉધામાં કરે, તોડફોડ કરે, તો એ સોમનાથના શિવલિંગને ઉણી આંચ પણ ન આવે. છોને મચાવે તોફાનો? મને ખબર છે આવું કંઈ થવાનું નથી. ભગવાન સોમનાથ એટલે યાવત ચંદ્ર દિવાકરવ, એના ભક્તોની ભક્તિને સ્વીકારવા અહીં હાજર રહેવાના છે અને રહેશે. મંત્રી બોલ્યા, અદ્ભુત, આવું આયોજન તો ભાગ્યે જ કશે હશે, પરંતુ આ ચાતુર્ય એ બહુ જ ચોકસાઈથી આપણે વાપરવું પડશે. વડોદરાના ગાયકવાડની જરૂર પડે તો મદદ લેવી પડશે, અને જૂનાગઢના નવાબને ઊંચો નીચો થતો અટકાવવો પડશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર.

જૂનાગઢના નવાબને ઊંચો નીચો કરવો પડશે. એટલે જ કારણ કે પ્રભુ સોમનાથ અહિલેશ્વર બનીને ત્યાં જરૂર બિરાજમાન થવા જોઈએ. બોલો હર હર મહાદેવ. સૌ કોઈએ ભગવાન શંકરનો જયકારો બોલાવ્યો અને ત્યાં જ અચાનક અહલ્યા બોલી ઉઠ્યા, અરે થોભો, ભગવાન સોમેશ્વરના મંદિરની પૂજા અર્ચના કરવા આખા ભારતવર્ષમાંથી ભક્તજનો દોડી આવશે. એ બધા ક્યાં જશે? મને વિશ્વાસ છે યાત્રાઓ શરૂ થશે, ફરી ભજન પૂજન કથા આરંભાશે, અને ત્યારે આ દૂર દૂરના યાત્રાળુઓ ક્યાં વિશ્રામો લેશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના 12મા પ્રકરણ એટલે કે અહલ્યાબાઈની વાર્તાઓ. ભક્તો ક્યાં જશે એમના માટે તો આપણે વિસામાં પણ બંધાવા પડશે, અને આ વિસામાં હશે તો જ સાંભળો એક અડકીને એટલે કે મંદિરને નજીક જ સરસ મજાની ધર્મશાળા બનાવવાની છે, જ્યાં યાત્રિકોની બધી જ સુવિધાઓ સાંપડે. અને હા, ધ્યાન રાખજો, આપણા રાજકોષમાંથી એક પૈસો લેવાનો નથી, મારું પોતાનું સ્ત્રીધન એ માટે પર્યાપ્ત છે. જાઓ આરંભ કરો, અને આ અનુસંધાને ભગવાન સોમનાથના ભગ્ન ખંડેર શિવાલયની સામે એક નાનકડું પણ ભવ્ય શિવાલય તૈયાર થઈ ગયું. ઈસવીસન 1783માં એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, બાજુમાં સરસ મજાની ધર્મશાળા બની, યાત્રાઓ આરંભાઈ અને આજ સુધી નિરંતર ચાલુ છે. આધુનિક સોમનાથ ટ્રસ્ટ આ મંદિરની ભવ્યતા અને દિવ્યતામાં નિરંતર વધારો કરે છે. પાટણવાસીઓ એના જૂના મંદિર તરીકે ઓળખાવી રહ્યા છે. જો સોમનાથ જાઓ તો આ શિવલિંગની પૂજા અર્ચના અવશ્ય કરજો. ફરી મળીએ છીએ આ નાનકડા વિરામ બાદ નવા પ્રકરણ સપનું વહેલી સવારનું તેની વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સપનું વહેલી સવારનું પ્રકરણ 13 તમે સાંભળી રહ્યા છો આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. ભગવાન ભાસ્કરે હજુ પ્રવાસ પાટણ પર પોતાનું પહેલું કિરણ પાથર્યું નથી, પણ દૂર દૂરથી આવતા પંખીઓનો મધુર અવાજ સમુદ્રના ગંભીર ધ્વનિ સાથે જાણે જુગલબંદી રચી રહ્યો છે. નિંદ્રાદેવી પણ જતા જતા સ્વપ્નિલ પાંપણો પરથી પગલાંનો ભાર ઉઠાવી લેવા તૈયાર થયા છે. એક મધુર માદક સુગંધનું સામ્રાજ્ય છે. ત્યાં તો વિશ્વંભર ભજી સફાળા પથારીમાં બેઠા થઈ ગયા. બે હાથ આંખો સામે ધરી આદતવશ ભૂલવા લાગ્યા. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. બોલતા તો ગાય, પણ નજર સ્થિર નથી. સામેના ખુલ્લા હાથ પર પણ નહીં, ચોપાસ કંઈક ફોંફોડતી ફરે છે. ચહેરા પર થોડી પ્રસન્નતા અને વધુ મૂંઝવણ વર્તાય છે. થોડી અકળામણ પણ ખરી, ફરી આદત મુજબ જ બોલી જાય છે. અરે સાંભળો છો? પણ પરોઢની મીઠી નીંદરમાં પોઢેલા ધર્મપત્ની સાંભળે ક્યાંથી? ફરી એકવાર, અરે જાગો જાગો. ને ભટજીના કંઠમાંથી અનાયાસ પ્રભાતના શ્લોકો નીકળી આવે છે. પ્રાતર ન મામી ગિરીશમ ગિરિજાર્ધ દેહમ સર્ગસ્થિત પ્રલય કારણમાં અધિદેવમ. ગાતા ગાતા અવાજ ક્યારે ઊંચો થઈ ગયો એનો એ ખ્યાલ ભટજીને નથી, પણ પત્નીની

ઊંઘ દૂર કરવા પૂરતો છે? તંદ્રામાં જ તે બોલી ઉઠે છે, શું બેસાલ તમે તે સરખું સુવાઈ દેતા નથી? અને આ ભડજીનું ગાન તો અટક્યું, પણ તે બોલ્યા, અરે સુવાનું ટાણું ગયું, ગોરાણી જાગો ને ફરી પ્રભાત્યું શરૂ કર્યું, જાગો ને જુગના જીવન વાહણ લિયા ભાયા રે. આ વાતનો અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભાગોની જુગના જીવણ વહાણલિયા વાયા રે. ગોરાણી હવે નિંદ્રા મુક્ત હાલતમાં બોલ્યા, બસ કરો હવે, હમણાં પડોશીએ જાગી જશે. ભલે જાગે, ભરજી કંઈક જુદા જ તાનમાં છે. ગોરાણી આજની સવાર તો નોકી જ છે. ગૃહિણી કપડાં સંકોરતા ઊભા થવા જાય છે અને બોલે છે, સવાર તો બધી એ સરખી, એક તો આખો દી તમારું વૈતરું કૂટો ને માંડ આંખ મળી ત્યાં તમારા રાગડા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં, સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ 13 સપનું વહેલી સવારનું. ઉઠવા જતા ગોરાણીનો હાથ ઝાલી ફરી બેસાડતા ભટજી કહે છે, નહીં, આજની સવાર રોજની સવાર જેવી નથી. આજે તો ગોરાણી હવે ખરેખર પૂરા જાગી ગયા છે ને વિચારે છે, નક્કી આમને કંઈક થયું છે, બાકી આવા વેણ ન કાઢે. પણ વિચારાય એવું બોલે ખરા થોડું? એ તો ભટજીને હળવે સાદે પૂછે છે, સાચું કહેજો, તમને કંઈ થયું તો નથી ને આજે? ભટજીને હવે લાગ્યું કે પોતે કંઈક અજુગતું આચરી રહ્યા છે, એટલે થાવકા થઈને બોલ્યા, થયું તો કંઈ નથી ને, આમ જુઓ તો ઘણું થયું છે. સાંભળો, મને ગાવાનું મન થાય છે. આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલોજી આવ્યાની વધામણી હોજી રે. અને કુશળ ગૃહિણીને હવે તો ખાતરી થતી જાય છે, નક્કી આમને કંઈક થયું જ છે. કોક દી કારણ વિના ગુસ્સે થઈ જાય, પણ આમ ગાંડા તો ન જ કાઢે. એ ધીરેથી ભટજીને કહે, સાંભળો, હું નાહીને પૂજાનું ચરણોદક લાવી દઉં, તમે થોડો આરામ કરો. અરે ગાંડી, ચરણોદકની ક્યાં માંડે છે, મેં તો મારા વહાલાને આંખે આખો દીઠો. બોલ સગી આંખે. આ વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ની ગોરાણી? ભટજી બોલ્યા, હવે તો કોઈ શંકા નહીં. એવું જ વિચાર એ ગોરાણીના મનમાં છે કે ભટજીને કંઈક થયું છે. પણ ભટજી એમનો હાથ હાથમાં લઈને હળવેથી બોલે છે, જો સાંભળ, મને કંઈ થયું નથી, હેમખેમ છું, પણ તારે સાંભળવા જેવું જ જરૂર છે, બેસ. ને ભટજી પલાટી વાળીને બેસી ગયા ને ઉમેર્યું, જો ગાંડો ન ગણતી, આજે વહેલી સવારે ભગવાન વિષ્ણુ મારા સપનામાં આવ્યા, સાક્ષાત વિષ્ણુ, અને સાંભળ, મારી સાથે વાતો પણ કરી. બોલ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, અને આપણે વાત કરી રહ્યા છીએ તેના પ્રકરણ 13, સપનું વહેલી સવારનું. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, આપણા ગુરુ. લે બોલ, હવે કંઈક સમજાવવા લાગ્યું છે ઘરવાળાને. પણ ભટજી, એ તો સપનું. હા, પણ સવારનું. બ્રહ્મ મુહૂર્તના સપના સાચા પડે હો? હવે ગોરાણીને જિજ્ઞાસા જાગી. કહે, હે ભગવાન વિષ્ણુ પોતે જાતે આવેલા? હારે, સાક્ષાત, ભટજીએ જવાબ આપ્યો. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ. ગૃહિણીનું કુતૂહલ વધતું જતું હતું, તેથી વાત કાપીને કહે છે, હા હવે આગળ તો કહો, શું થયું પછી? ભટજી પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા, હા તો ભગવાન મારા સપનામાં આવ્યા, પણ એ વેળા સપનું ન લાગે હો, બધું હાચે હાચું જ લાગે. હવે તો સમજ્યા, હવે એ સપનામાં એમ જ લાગે. પણ તમે ભગવાનને જોઈને દંડવત કરેલા કે નહીં? અરે, હું તો સાવ દિગ્મૂઢ થઈ ગયો, એટલે આંખો સામે નર્યું તેજ, અને તેજે મને તો કંઈ સૂજ્યું જ નહીં, બસ આંખમાંથી પાણી હાલ્યા જાય. વાત આગળ ચાલતી જ નથી એ જોઈને ગોરાણી બોલ્યા, હોય, એ તો પછી શું થયું? ને મનની વાત હોઠે આવી ગઈ. ઘરગથ્થુ ગૃહિણીએ એમ ઉમેર્યું, સાથે લક્ષ્મીજી હતા કે નહીં? એ તો હોય જ ને, આપણને

દેખાય નહીં. ગોરાણી થોડા ઢીલા થઈ ગયા. ઠીક, તો એકલા વિષ્ણુએ તમને શું કહ્યું? કહે, ભટજી, વિશ્વંબર ભટ્ટ, જાગો છો કે ઊંઘો છો? વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગોરાણીને રમૂજ થઈ, તે સપનામાં તો માણસ ઊંઘતું જ હોય ને, કહ્યું ને એ સપનું લાગતું જ નહોતું, હું તો પ્રભુ પ્રભુ એટલું જ બોલી શક્યો, ભટજીએ જવાબ આપ્યો. પછી મને કહે છે કે ભટ્ટ સાંભળ, ધ્યાન દઈને સાંભળ, હું ત્યાં પેલા નાના મોટા કોટની વચ્ચે ધરતીમાં દટાઈને પડ્યો છું ને ત્યાં મને એક પીપળાનું મૂળિયું ખૂંચે છે. એટલે મેં કહ્યું કે પ્રભુ આપને? પ્રભુ કહે હોય એ તો, પણ તું સાંભળ, મારે હવે ત્યાંથી બહાર આવવું છે, તું મને ત્યાંથી બહાર કાઢ અને મારી સ્થાપના કર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારનું નિવાર્તાના અંશોને. વાત તો ખરી કહેવાય, અને આ વાત સાંભળતા સાંભળતા શ્રદ્ધાળુ બ્રાહ્મણ પત્ની એક ચિત્ત થઈ ગયા. ભટજીના મોં પર હવે એમને તેજસ્વીતા વર્તાવા લાગી અને બોલી પડ્યા, હે, આપણને એવું કહ્યું? ભટજી આકાશમાંથી સીધા ધરતી પર, આપણને નહીં હો, મને એકલાને. હવે રહેવા દો, રોજ તો એમ કહો છો કે આપણે ક્યાં નોખા છીએ, તે નથી જ ને, તેથી તો તને બધે કહું છું, ગોરાણીએ બોલ્યા. ભટજી તમને તો એ ચતુર્ભુજના દર્શન થઈ ગયા, મને મુઈને ક્યારે થશે? થશે થશે, તને થશે ને આખા પાટણને થશે, એને આપણે બહાર કાઢીશું ને એટલે. અરે ભટજી એ તો સપનું, હા તમે ભાગ્યશાળી ખરા કે તમને દર્શન થયા, પણ સપનું તો સપનું. બ્રહ્મ મુહૂર્તનું ભટજીથી બોલાઈ ગયું ને ઉમેર્યું, આજે જ મારા વિદ્વાન મિત્રને મળીને પૂછીશ આનો અર્થ શું છે, એ મોટા શાસ્ત્રજ્ઞ છે. આ વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તમારા મોટા શાસ્ત્રજ્ઞ મિત્રને પૂછીશ કે આ સપનાનો અર્થ શું છે. ભટજી કહે છે, એટલે ગોરાણી પૂછે છે, એ વળી કોણ? અરે ઉમિયાશંકર દેસાઈ. ઉમિયાશંકરભાઈ તમે ન ઓળખ્યા એમને? પછી તો મારા વાલોજીની આવ્યાની વધામણી હોજી રે. ધર્મપત્નીને થયું આમનું હવે ચસ્કી ન જાય તો સારું. બસ હવે ગેલા થાવમાં લ્યો આ પંચ્યું ને જાઓ ત્રિવેણીમાં સ્નાન કરી આવો ને સંધ્યા પૂજાથી પરવારો. હું તો આજે ઉપવાસ રાખીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારની વાર્તાના અંશોને. ધર્મપત્નીને હવે આ વાતમાં વિશ્વાસ પણ હતો પણ અચંબો પણ. અને ભટજી કહે છે કે ને હું પણ ઉપવાસ કરીશ. બંનેનો હેતુ ભલે ને જુદો પણ આનંદ હતો. ઉત્સાહમાં જુદા જુદા સ્ત્રોતો જીભ પર આવી જતા હતા. ઝટપટ સ્નાન સંધ્યા પૂજાથી પરવારીને ભટજી તો ચાલ્યા સીધા મિત્રના ઘર તરફ. એ વિચારે કે આ મિત્ર અધ્યયનશીલ તો ખરા જ, વ્યવહાર કુશળ પણ છે, મારી મજાક તો નહીં જોડાવે. ડેલીએ પહોંચતા જ નાગરી મહેમાન ગતિથી તે ભીંજાયા. ઓહો વિશ્વંબર ભટ્ટ, આવો પધારો, આજે વહેલા વહેલા અમારું ઘર તમે પાવન કર્યું. કંઈ ના ભાઈ, એક પ્રશ્ન છે, મૂંઝવણ છે, તમારા સુધી જ રાખજો, નહીં તો કોઈ મને ગાંડો ગણશે. ના ના કહો, હું તમને શું મદદ કરી શકું? ભટજીએ આખી વાત અથતી ઇતી સુધીની કરી. હવે કહ્યું, તમે જ આ સપનાનો અર્થ મને સમજાવો, બીજું કોઈ તો માનશે જ નહીં ને ઠીકડી કરશે. મિત્ર પણ વિચારમાં પડી ગયા. થોડું વિચારીને કહે, ભટજી આવો કંઈ કણસાર મને પણ થાય છે. અને સ્કંદ પુરાણમાં પ્રભાસ પાટણમાં ભગવાન દૈત્યસુદનના દેવાલયની વાત મેં પણ વાંચી છે.

અને વાતને પછી વિચારોમાં તે સરકાવી દે છે. એટલે કે બંને મિત્રો વિચાર મગ્ન થાય છે. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભરજીના મિત્રો પણ વિચારમાં છે. બસ એ જ આ દૈત્ય સુદન દેવાલયની વાત હોય તેમ તે મિત્ર કહે છે. એમ અધીરા ન થાવ, બધું સાંભળો તો ખરા. બંનેની ચર્ચામાંથી આ શબ્દો નીકળે છે. ભગવાન સોમનાથની પૂર્વ દિશામાં ચક્રતીર્થમાં એનું સ્થાન હોવાનો સંભવ છે. કોઈએ જોયું તથા આ ભૂમિ

ભૂમિગત છે એમ પણ કહેવાય છે. ભૂમિગત એટલે ધરતીમાં એમ જ ને, તો આ મૂર્તિ એ જ ન હોઈ શકે? હોઈ શકે. કહેવાયું છે કે સોમનાથ ક્ષેત્રમાં દૈત્યસૂદન અને દૈત્યસૂદન ક્ષેત્રમાં મિત્રના અવાજમાં ઉત્સર્ગ જોઈને ભટજી શ્રદ્ધાથી બોલ્યા, તો હવે તમને પણ ભરોસો બેસે છે ને કે આ પુરાણોક્ત દૈત્યસૂદન જ હોય? સહર્ષ નાગર મિત્ર બોલી ઉઠ્યા, વિશ્વંભર, તમારા પૂર્વના પુણ્યનો ઉદય થયો છે, મને પણ હવે એવું જ લાગે છે. ચાલો તો વારસી પણ ક્યાં? અરે, મને બતાવ્યું છે સ્વયં પ્રભુએ ત્યાં. ભટજીની ધીરજ ખૂટવા માંડી હતી. ધીરજ રાખો ભટજી, સંધ્યા ટાણે જઈએ થોડા મજૂર લઈને, બાકી તો લોકો કૌતુક કરશે. છ થાય જે થવાનું હોય, મારો ભગવાન મારી સાથે છે. ધરતી બપોરે બે ચાર ભોઈને લઈને બંને મિત્રો સ્વપ્નમાં દર્શાવેલી જગ્યા સુધી પહોંચી ગયા. ત્યાં ખોદવાની શરૂ કર્યું ને ધાર્યું હતું એમ લોકો ભેગા થયા. કેમ વિશ્વંભર કાકા, શું ખોદો છો? એક જુવાનિયાએ પૂછ્યું થોડા ગુસ્સા સાથે. ભટજી બોલ્યા, કંઈ નહીં ભાઈ, તું જાને તારા રસ્તે. અને પછી શું થયું તે વાતને માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 9512966888 પર વોટ્સએપ કરીને, ઇન્સ્ટાગ્રામ અને તમે એક્સ પર કે પછી મેલ પર તમારા પ્રતિભાવ ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારા અવાજમાં રેકોર્ડ કરીને મોકલી આપો. અમે દર અઠવાડિયે અને સતત આ જ પ્રકારની વાર્તાઓ, હકારાત્મક વાતો અને સમુદાયની લાગણીઓનો પડઘો લઈને આવીશું. ફરી મળીએ છીએ, ત્યાં સુધી અલવિદા દોસ્તો. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.